नमस्कार, सुप्रभात। FM 96.7 MHz पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं आ अमदावाद केन्द्र छे। આજે તારીખ 5 ઓગસ્ટ 2026 બુધવાર, તદનુસાર શ્રાવણ દિનાંક 14, શક સંવત 1948। અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 5:58 થઈ રહી છે। અમારી સવારની અને આજની પ્રથમ સભાનો પ્રારંભ કરીએ મંગળધ્વની સાથે।

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમની શરૂઆત કરીએ પ્રફુલ દવેના સ્વરમાં દાસી જીવણની આ રચના સાથે.

હમણાં આપે હકુદાસની રચના જગદીશ જોશીના સ્વરમાં સાંભળી અને કાર્યક્રમના અંતમાં સાંભળીશું જીતેન્દ્ર મુંધવાના સ્વરમાં દયારામની રચના.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સવારના 6:30 થવા આવી રહી છે. હવે સાંભળીશું લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે નિરખને ગગનમાં. વક્તા રાજેન્દ્ર શુક્લ છે.

0: प्रस्तुत छे कार्यक्रम अमृत धारा।
1: निरखने गगनमा गुजराती भाषाना आद्य कवि नरसिंहनी वाणीनु अजवाळू आजे पण आपणी चेतनाने एवू ने एवू तो अजवाळे छे जेवू एना समयमा नेनी पूर्वे पण अन्य रूपे सकळने अजवाळतुं रह्युं छे। आ क्षणे पण એ એમ જ ઢંઢોળે છે આપણને આપણી મૂર્છામાંથી અને ખોળવા પ્રેરે છે સૌને આપણો અવિનશ્વર આત્મપ્રકાશ। એ કહે છે નિરખને, એ આદેશ નથી આપતા કેમ કે એ શાસ્ત્રકાર નથી, એ ઉપદેશ નથી આપતા કેમ કે એમને ગુરુપદનું ગૌરવ પણ સ્વીકારવું નથી, એ તો કવિ છે। એટલે કેવળ પરમ પ્રેમથી પ્રેરાઈને અનુનય કરે છે નિરખને। કેવું સહજ વાત્સલ્ય છે એમના અનુરોધમાં નિરખને, એ પોતાને પણ જાણે કહે છે નિરખને। એમના ચિત્તમાં તો સ્વપરનો ભેદ જ રહ્યો છે ક્યાં, સર્વાત્મભાવની ભૂમિકા પરથી કહે છે સકલજનને નિરખને। શું હશે આ નિરખવું કે નરસિંહ સતત જે નિરખે છે શ્વાસોચ્છ્વાસની જેમ, અને નિરખતા નિરખતા જ ઉચ્ચરે છે નિરખને। નિરખના આજ્ઞાર્થમાં નરસિંહ અનુનયાર્થ ને પ્રત્યય ઉમેરે છે, જે સુકુમારતાથી આ ઉમેરણ કરે છે તે તો એમની પ્રતિભાનો ગુજરાતી કાવ્યભાષાને મળેલો એક અપૂર્વ અનન્ય પ્રસાદ છે, જે એમની કાવ્યસૃષ્ટિમાં અન્યત્ર પણ અનેક સ્થળે પ્રસરેલો પ્રાપ્ત થાય છે। પાને જાગને જોવું એટલે તો નેત્રેન્દ્રિયનો કોઈક દૃશ્ય પદાર્થ સાથે રચાતો તત્ક્ષણ સંબંધ, ને આ દૃશ્ય પદાર્થ તો હંમેશા દ્રષ્ટાથી ભિન્ન જ હોવાનો। તેથી કોઈ નિરખને એમ કહે તો તરત જ આપણને પ્રશ્ન થાય, નિરખવાનો પદાર્થ તે કયો અને એ પદાર્થ કયે અધિષ્ઠાન ક્યાં નિરખવું? તરત જ પછીના જ વાક્યાંશમાં જ નરસિંહનો સ્પષ્ટ ઉત્તર આપે છે। કયો દૃશ્ય પદાર્થ એમને અભિપ્રેત છે તેની વાત નથી કરતા, કેમ કે એ પદાર્થ તો અસાધારણ છે, અલૌકિક છે, સ્થૂળ ઇન્દ્રિયોથી પમાય તેવો નથી। એટલે પ્રથમ તો એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ દૃશ્ય પદાર્થના અધિષ્ઠાનનું જ કથન કરે છે, શૂનો નહીં પણ ક્યાંનો। નિરખને ગગનમાં, જે દૃષ્ટવ્ય છે તેનું દર્શન કરવાનું છે ગગનમાં।

0: પૃથ્વી, જલ, વાયુ, તેજ અને આકાશ આ પાંચેય મહાભૂતો જે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત, તેમાં આકાશ એ સૂક્ષ્મતમ છે. વળી આકાશ એ ચક્ષુનો વિષય નથી. ચક્ષુનો વિષય તો જેમાં તેજ તન્માત્રા હોય તે, જે દૃશ્ય હોય, મૂર્ત હોય, સાકાર હોય. આમ નિરખવું ક્રિયાપદનો મુખ્ય અર્થ તો બાધિત થયો, તો હવે અનિવાર્યપણે એના લક્ષ્યાર્થ તરફ જ ગતિ કરવી રહી. તો નિરખવું એટલે અનુભવવું, અને અનુભવવાનો અર્થ થશે ઇન્દ્રિયોથી જ નહીં, પણ સમગ્ર અસ્તિત્વથી, અખંડ ચૈતન્યથી, કશાક અનિર્વચનીય ઇષ્ટતત્વ સાથે સંપૃક્ત થવું, એની સાથે તદ્રૂપ થઈ એકાત્મભાવનો અનુભવ કરવો, કેવળ આત્મભાવમાં સંસ્થિતિ કરવી. એટલે નિરખને એ ગગનમાંનો તાત્પર્યાર્થ થશે ચિદ્રૂપ આકાશમાં આત્મચૈતન્યનો અનુભવ કરી સ્વયં પોતાને જ પામો.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. આજનો વિષય હતો નિરખને ગગનમાં. વક્તા હતા શ્રી રાજેન્દ્ર શુક્લ. 96.7 FM આપે ટ્યુન કર્યું છે. બરાબર 6:35 જોડાઈએ મુંબઈ કેન્દ્રથી શ્રી રામચરિત માનસ ગાન માટે.
2: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: થોડી ही देर में आप सुनेंगे कार्यक्रम भूले बिसरे गीत.
4: इस कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: એક પ્રકાર સે પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: नमस्कार, आप सभी का स्वागत है कार्यक्रम भूले बिसरे गीत में.

0: वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. મુંબઈ કેન્દ્રથી સાંભળીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગ્લાસ્ગોથી પરત ફરેલા નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રમંડળ રમતોની 2030ની અમદાવાદને મળેલી યજમાની અંગે ખુશી વ્યક્ત કરી. આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરાશે. ગીર સોમનાથના દરિયામાં ડૂબેલા 5 કિશોરમાંથી 3ને બચાવાયા, 2ની શોધખોળ. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું. 10 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 79% કરતાં વધુ વાવેતર. મગફળી અને સોયાબીન તરફ ખેડૂતોનો જોગ. સમાચાર વિગતવાર. ગ્લાસ્ગોથી પરત ફરેલા નાયબ મુખ્યમંત્રી હરસંઘવી અમદાવાદમાં 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે રમતગમત ક્ષેત્રે ભારત અને ગુજરાતના યુવા ખેલાડીઓને વધુ સારી તકો મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંકલિત પ્રયાસો કરી રહી છે. રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશ અને ગુજરાતનું ગૌરવ વધારે તે માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ચંદ્રકો મેળવનાર ખેલાડીઓને અભિનંદન પાઠવતા અને અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે આ મુજબ જણાવ્યું હતું.
1: અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ આયોજન મેં એક નયા બેન્ચમાર્ક સેટ કરેગા. યે ગેમ ભવ્યતા ખિલાડીઓ કી વ્યવસ્થાઓ કે સાથ કરેગા. યે ગેમ ખિલાડી સબસે અચ્છી તરહ સે અપના પરફોર્મન્સ દિખા પાએ ઉસ પ્રકાર કા હોગા. હમારી જો ગેમ્સ મેં સબસે જ્યાદા મેડલ્સ આતે થે વો ગેમ્સ કો કહીં ના કહીં વહાં પે આયોજન નહીં કિયે ગયે થે. યે વો કેવલ 10 ગેમો કા આયોજન કિયા થા, ફિર ભી 39 મેડલ. ઓર મુક્કેબાજી કી અગર મેં બાત કરું તો દુનિયા ને ભારત કે મુક્કે કે પાવર દેખા હૈ. ઓર ખાસ તોર પે ભારત કી બેટીઓ ને ભારત કા તિરંગા ઓર શાન સે ગ્લાસ્ગો મેં લહરાયા હૈ. મેં મેરી સબ બહેનો કો દેશ કી બેટીઓ કો અભિનંદન દેતા હું.
0: ફિટ ઇન્ડિયા વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું. જ્યારે યુવાનોને નશાની કુટેવોથી દૂર રાખવા માટે શરૂ થયેલા નશામુક્ત ભારત અભિયાનથી સ્વસ્થ, સજાગ અને સશક્ત યુવા શક્તિના નિર્માણને નવી ગતિ મળી છે. આ સાથે જ રમતગમત ક્ષેત્રના બજેટમાં વધારો કરવામાં આવ્યો હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું હતું.
1: ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કો આગે બઢાતે હુએ ખેલો ઇન્ડિયા મેં પ્રધાનમંત્રી જી ને એક તરફ કોમનવેલ્થ મેં ભારતીય ખિલાડી એક કે બાદ એક મેડલ પ્રાપ્ત કર રહે થે ઓર પ્રધાનમંત્રી જી ને યહાં સે દેશ કે લાખો યુવાઓ કા ખેલ કે સેક્ટર મેં ભવિષ્ય ઉજ્જવલ બને ઉસકે લિયે બજેટ મેં 8 ગુણી બઢોતરી કી. યે અપને
0: ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. આજની બેઠકમાં તાજેતરમાં જ ગ્લાસ્ગો ખાતે અમદાવાદને 2030ની રાષ્ટ્રમંડળ રમતોની યજમાની માટેની બેટન અને ધ્વજ મુખ્યમંત્રીને અર્પણ કરાશે. આ ઉપરાંત આજની બેઠકમાં તાજેતરના ભારે વરસાદ બાદની રાહત અને પુનર્વસનની કામગીરી, ચાંદીપુરા વાયરસના કાબુ માટે લેવાયેલા પગલાં સહિતના મુદ્દાઓની ચર્ચાની સંભાવના છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા

0: કના છારા ગામેથી દરિયા કિનારે ફરવા ગયેલા પાંચ કિશોર દરિયામાં ડૂબી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિક માછીમારોની સતર્કતા અને બહાદુરીના કારણે ત્રણ કિશોરને જીવિત બહાર કઢાયા, જ્યારે બે કિશોરની શોધખોળ યુદ્ધના ધોરણે કરવામાં આવી. બચાવ કામગીરીમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી દરિયાના વિશાળ વિસ્તારમાં વધુ અસરકારક રીતે તપાસ કરી શકાય. પ્રશાસન અને સ્થાનિક લોકો પણ શોધ અભિયાનમાં જોડાયા છે. મેક ઇન ઇન્ડિયાને આગળ વધારવા અંતર્ગત જામનગરની એક કંપની અને જર્મનીના એક ઔદ્યોગિક જૂથ વચ્ચે સમજૂતીના કરાર કરવામાં આવ્યા. અદ્યતન ટેકનોલોજીના આદાન પ્રદાન અને વૈશ્વિક ગુણવત્તાના ઉત્પાદન માટે આ કરાર થયા છે. આ સંયુક્ત સાહસ બાદ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 7,000થી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના છે. આ ભાગીદારીના કારણે જામનગરમાં મોટા પાયે નવી રોજગારીનું સર્જન થશે અને સ્થાનિક યુવાનો માટે નવી તકો ઊભી થશે. આ કરારને આત્મનિર્ભર ભારતના એક મોટા પગલા તરીકે વર્ણવાયો હતો. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ટ્રેન દુર્ઘટનાથી 5 સિંહને બચાવી લેવાયા છે. છતડિયા ગામ નજીક રેલવે ટ્રેક પર એક સાથે 5 એશિયાટિક સિંહ આવી ચડતા હતા. ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્ર અને વન વિભાગે તાત્કાલિક સજાગતા દાખવી ટ્રેનને રોકી દીધી હતી. સમયસર લેવાયેલા નિર્ણયના કારણે 5 સિંહો સુરક્ષિત રીતે ટ્રેક પરથી જંગલ તરફ પરત ફર્યા હતા. ભારતીય રિઝર્વ બેન્કે આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા આજે સવારે 10 વાગે નવીનતમ રેપો રેટ જાહેર કરશે. આરબીઆઈ મુખ્ય રેપો રેટ 5.25% પર યથાવત રાખે તેવી અપેક્ષા છે. નાણાકીય નીતિ સમીક્ષા ફુગાવાના જોખમો, ક્રૂડ ઓઇલના ભાવ અને વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતાઓને પણ સંબોધિત કરશે, જે ભારતીય અર્થતંત્રને અસર કરી શકે છે. ચેના એગમોર યાર્ડમાં બાંધકામ કાર્યને કારણે અમદાવાદ તિરુચિરાપલ્લી વિશેષ ટ્રેન પરિવર્તિત કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન 6 અને 13 ઓગસ્ટના રોજ રેનીગુંટા, તિરુતાની, મેલાપક્કમ, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ સમયગાળા દરમિયાન ટ્રેન અરકોન્નમ, પેરામ્બુર, ચેન્નાઈ એગમોર અને તાંબરામ સ્ટેશનો પર રોકાશે નહીં. તિરુચિરાપલ્લીથી ઉપડતી ટ્રેન 9 અને 16 ઓગસ્ટના રોજ ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, મેલાપક્કમ, તિરુતાની, રેનીગુંટા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ સમયગાળા દરમિયાન ટ્રેન તાંબરમ, ચેન્નાઈ એગમોર, પેરામ્બરુ અને અરાકોનમ સ્ટેશનો પર રોકાશે નહીં. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ airnews_abd ને ફોલો કરશો. રાજ્યના અરજદારોએ પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ મથકે જવું નહીં પડે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા કેટલાક મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતા કરી છે. તે અનુસાર પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ મથકે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા નહીં રહે. વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહે છે. પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત નથી રહેતી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસ રહેઠાણની મુલાકાત લેવાની રહેશે. છોટાઉદેપુર જિલ્લાના કવાણ તાલુકાના ડુંગર ગામના ખેડૂત પુત્ર રોનક રાઠવાએ આદિજાતિ વિકાસ વિભાગની ફ્રીશીપ કાર્ડ યોજનાનો લાભ લઈને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કર્યું છે. આ વિશે વાત કરતા રોનકે જણાવ્યું કે પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ફી ચૂકવવી ખૂબ મુશ્કેલ હતી. આ સમયે છોટાઉદેપુર જિલ્લા આદિજાતિ વિકાસ વિભાગની કચેરીનો સંપર્ક કર્યો અને રાજ્ય સરકારની ફ્રીશીપ કાર્ડ યોજના વિશે માહિતી મેળવી. આ યોજના અંતર્ગત રૂપિયા 11 લાખની સંપૂર્ણ શિષ્યવૃત્તિ મળતા મારો ઉચ્ચ શિક્ષણનો માર્ગ સુગમ બન્યો છે.
1: મારે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીમાં બીટેકમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું હતું, જેની ફીસ કુલ 11 લાખ રૂપિયા હતી, જે મારા પરિવારને ભરી શકે એવી સ્થિતિ નથી. મેં આદિજાતિ વિભાગની કચેરીમાં જઈને ફ્રીશીપ કાર્ડ યોજનાની માહિતી મેળવી, જેનાથી મને કુલ 11 લાખની સહાય મળી, જે મને મારા પરિવારને સહાયરૂપ થઈ. તમામ છોકરાઓ જેમને આ વર્ષે 12th સાયન્સ પાસ કર્યું છે તેમને ફ્રીશીપ કાર્ડ યોજનાનો લાભ લઈ શકે છે.
0: રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. આજે સવારે 6 કલાક પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં વલસાડના કપરાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 69.74% જેટલો વરસાદ વરસ્યો છે. આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના રિજનલ આગામી 7 દિવસોમાં છૂટાછવાયા સ્થળ વિહળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટ્રીપ પ્રેશર ગ્રેડિયન્ટને કારણે મજબૂત પવન ફૂંકાઈ શકે છે, જેની ઝડપ 15-20 નોડ્સ અને ઝટકા સાથે 25 નોડ્સ સુધી પહોંચી શકે છે. પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ તરફ રહેશે. માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના દરિયા વિસ્તારમાં 30-40 કિલોમીટર કલાકની ઝડપે અને ઝટકા સાથે 50 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાય

0: તેવી હવામાન વિભાગના વડા ડાયરેક્ટર એ.કે. દાસે સંભાવના વ્યક્ત કરી છે.
1: ગુજરાત રિજિયનમાં, સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનમાં એકાદ ઓકા સ્થાનમાં હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના હૈ અગલે 7 દિન. અમદાવાદ કે લિયે જનરલી ક્લાઉડી સ્કાય કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ઇસમેં 1-2 સ્પેલ્સ રેન થંડર સ્ટોર્મ કા ભી સંભાવના રહેગા. અભી હમારા ગુજરાત જો સ્ટેટ હૈ ઇસમેં જો રેનફોલ રિસીવ હુઆ હૈ 479.2 mm બરસ રિસીવ હુઆ હૈ.
0: તાજેતરના વરસાદ બાદ રાજ્યમાં ખરીફ પાકનું 79% કરતાં વધુ વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં 67.47 લાખ હેક્ટરમાં અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે. મગફળી અને સોયાબીનનું સરેરાશ વાવેતર કરતાં વધુ થયું છે. કપાસનું વાવેતર 20.87 લાખ હેક્ટરમાં કરાયું છે, જ્યારે તેલીબિયાનું 24.12 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. હાલમાં પણ વાવણીની કામગીરી ચાલી રહી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ ટેકનિકલ અને ડ્રાઇવિંગ સંવર્ગની જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. 23 ઓગસ્ટે અમદાવાદમાં યોજાનારી લેખિત પરીક્ષા માટે 17 ઓગસ્ટથી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકે

0: લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. હાલમાં પણ વાવણીની કામગીરી ચાલી રહી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ ટેકનિકલ અને ડ્રાઇવિંગ સંવર્ગની જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. 23 ઓગસ્ટે અમદાવાદમાં યોજાનારી લેખિત પરીક્ષા માટે 17 ઓગસ્ટથી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગ્લાસ્ગોથી પરત ફરેલા નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રમંડળ રમતોની 2030ની અમદાવાદને મળેલી યજમાની અંગે ખુશી વ્યક્ત કરી. આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરાશે. ગીર સોમનાથના દરિયામાં ડૂબેલા 5 કિશોરમાંથી 3ને બચાવાયા 2ની શોધખોળ. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું. 10 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 79% કરતાં વધુ વાવેતર. મગફળી અને સોયાબીન તરફ ખેડૂતોનો જોગ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ભૂલે બિસરે ગીતના શેષ ભાગ માટે.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી. ભારતે ભારતીય વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂરે ઓલિયા પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આજથી બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની 13મી બેઠક ભુવનેશ્વરમાં, જ્યારે બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથની 3જી બેઠક ભોપાલમાં યોજાશે. ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્ર દુનિયા અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી. અને કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી દક્ષિણ કોરિયાના આસનમાં આરંભ થશે. સમાચાર વિગતવાર. ભારતે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી છે અને કહ્યું કે જેનાથી સત્ય છુપાવી શકાતું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે વાસ્તવિકતા વિરુદ્ધ પ્રદર્શન અને પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવતી હિંસા છે.
1: इस वर्ष जून से अब तक वहाँ जन प्रदर्शन जो चल रहा है उसमें 90 लोग मारे गए हैं और कई अन्य घायल हुए हैं. पाकिस्तान की सत्ता व्यवस्था ने जनता के असंतोष का जवाब गोली से, संचार बंदी से, धमकी से और दमन से दिया है. इसके लिए उसे जवाबदेह ठहराया जाना चाहिए और विश्व समुदाय को मानव अधिकारों पर पाकिस्तान के पाखंडपूर्ण उपदेशों के इस खोखले मुखौटे के पार वास्तविकता को देखना चाहिए.
0: બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના મીડિયા ઇન્ટરવ્યૂ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સંવાદ એક ખાનગી મીડિયા સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. સરકારની તેમાં કોઈ ભૂમિકા નથી અને તે સંવાદમાં વ્યક્ત કરાયેલા કોઈપણ મંતવ્યોનું સમર્થન કરતી નથી. ભારતે ભારતીય ધ્વજવાળા વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂરે ઓલિયા પર થયેલા હુમલાની સખત ટીકા કરી છે. હુમલા બાદ ગઈકાલે યમનના દરિયાકાંઠે લાલ સમુદ્રમાં જહાજ ડૂબી ગયું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમાં સવાર તમામ 13 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે રિયાદમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર ખાસ નજર રાખી રહ્યું છે અને ક્રૂની સલામતી માટે યમનના અધિકારીઓ સાથે સક્રિય રીતે સંકલન કરી રહ્યું છે. મંત્રાલયે યમનના અધિકારીઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રદેશમાં વાણિજ્યિક જહાજો પર હુમલાની સખત ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક છે. વધુમાં ઉમેર્યું હતું કે વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ અને પ્રદેશના આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા અવરોધ વિના નેવિગેશન અને વેપાર તાત્કાલિક પુનઃસ્થાપિત થવો જોઈએ. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રા આજે સવારે 10 વાગે નવીનતમ રેપો રેટ જાહેર કરશે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની 3 દિવસીય બેઠક સોમવારે શરૂ થઈ હતી. RBI મુખ્ય રેપો રેટ 5.25% યથાવત રાખે તેવી અપેક્ષા છે. નાણાકીય નીતિ સમીક્ષા ફુગાવાના જોખમો, ક્રૂડ ઓઇલના ભાવ અને વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતાઓને પણ સંબોધિત કરશે, જે ભારતીય અર્થતંત્રને અસર કરી શકે છે. બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓ

0: ની 13મી બેઠક આજથી 7 ઓગસ્ટ સુધી ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાઈ રહી છે. દરમિયાન આ બેઠકમાં સંગઠનના વરિષ્ઠ અધિકારીઓની ત્રીજી બેઠક પણ યોજાશે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠકોમાં શિક્ષણ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને સભ્ય દેશોના પ્રતિનિધિઓ વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. મુખ્યત્વે બાળપણમાં યોગ્ય સંભાળ અને શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સહયોગ વધારવો અને સંશોધન, નવીનતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું. શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની આ બેઠકમાં ભાગ લેશે. આ વર્ષે બ્રિક્સ સંગઠનના અધ્યક્ષ તરીકે ભારત બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથની ત્રીજી બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક આજે અને આવતીકાલે ભોપાલમાં યોજાશે. સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું હતું કે સભ્ય દેશોના પ્રતિનિધિઓ બ્રિક્સ સંસ્કૃતિ મંત્રીઓની બેઠક પહેલાં સાંસ્કૃતિક સહયોગ વધારવા અને મુખ્ય મુદ્દાઓ પર સર્વસંમતિ બનાવવા પર વિચાર કરશે. બે દિવસીય બેઠકમાં સર્જનાત્મક અર્થતંત્ર, સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગો, કોપીરાઇટ અને કૃત્રિમ બુદ્ધિમત્તા, સાંસ્કૃતિક વારસો, સંરક્ષણ અને સાંસ્કૃતિક સંપત્તિ પુનઃસ્થાપન, આબોહવા અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બ્રિક્સ દેશોની બેઠકની અધ્યક્ષતા હેઠળ સાંસ્કૃતિક ભાગીદારીને મજબૂત કરવા અને સંસ્કૃતિ દ્વારા સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા હેન્ડલ airnews_abadને ફોલો કરશો. ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્ર દુનિયા અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી છે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું કે જો અમેરિકા દખલગીરી કરવાનું ટાળે તો ઓમાન સાથે ટૂંક સમયમાં કરાર થઈ શકે છે. ઈરાની મીડિયાએ જણાવ્યું હતું કે વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ જહાજો માટે એક નવો સુરક્ષિત માર્ગ સ્થાપિત કરવાનો છે. હોર્મુઝ વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. દરમિયાન કતારે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેના વિવાદને ઉકેલવાના પ્રયાસો ઝડપથી આગળ વધી રહ્યા છે અને સંભવિત કરારના મુસદ્દા પર ચર્ચા ચાલી રહી છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે પણ જણાવ્યું હતું કે હોર્મુઝ સમુદ્ર દુનિને ફરીથી ખોલવા અંગે એક બે દિવસમાં કરાર થવાની સંભાવના છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશિયને જણાવ્યું હતું કે તેમનો દેશ પ્રાદેશિક તણાવ વધારવા માંગતો નથી, પરંતુ તેની સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યા બાદ આવ્યું હતું કે ઈરાનને કરાર પર પહોંચવા માટે છેલ્લી તક આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કર્યું છે. વિભાગે અરુણાચલ પ્રદેશ, બિહાર, કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલ સુધી દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આંડમાન નિકોબાર, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આ જ સ્થિતિ રહેશે. વિભાગે આગામી 3 દિવસ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઉત્તર આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તેલંગાણામાં વીજળી અને જોરદાર પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરી છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ બોક્સિંગ, જુડો અને પેરા એથ્લેટિક્સમાં ઉત્તમ પ્રદર્શન કરીને કોમનવેલ્થ ગેમ્સ 2026થી પરત ફરેલા ભારતીય ખેલાડીઓનું સન્માન કર્યું. ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત સન્માન સમારોહ દરમિયાન મેડલ વિજેતાઓને સુવર્ણ માટે 30 લાખ રૂપિયા, રજત માટે 20 લાખ અને કાંસ્યચંદ્રક માટે 10 લાખ રૂપિયાના રોકડ પુરસ્કારો આપવામાં આવ્યા. રમતવીરો સાથે વાતચીત કરતાં ડોક્ટર માંડવીયાએ ખેલાડીઓને તેમની રમત કારકિર્દીથી આગળ વિચારવા અને ભારતીય રમતની આગામી પેઢીમાં યોગદાન આપવા જણાવ્યું. કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી દક્ષિણ કોરિયાના આસનમાં શરૂ થશે. તન્વી શર્મા અને કિદામ્બી શ્રીકાંત સહિત ટોચના ભારતીય ખેલાડીઓ સ્પર્ધામાં અભિયાનનો આરંભ કરશે. 33 સભ્યોની ભારતીય ટીમ પુરૂષ સિંગલ્સ, મહિલા સિંગલ્સ, પુરૂષ ડબલ્સ, મહિલા ડબલ્સ અને મિશ્ર ડબલ્સમાં ભાગ લઈ રહી છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના અખબારોએ અમેરિકાના 25 ડેમોક્રેટિક રાજ્યોએ ટ્રમ્પના ટેરિફને પડકારી અને વડાપ્રધાન મોદીનો વીડિયો હટાવ્યો.

0: બદલ મહેટાની ગ્લોબલ ટીમને તેડો આ સમાચારો હેડલાઇનમાં લીધા છે. સંદેશની હેડલાઇન છે, અમેરિકાના 25 ડેમોક્રેટિક રાજ્યોએ ટ્રમ્પના ટેરિફને ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટમાં પડકાર્યા. વડાપ્રધાન મોદીનો વીડિયો ઉડાવવા બદલ મહેટાની ગ્લોબલ ટીમને તેડો. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, પીઓકે 45 લાખ લોકોનો અવાજ દબાવી રહ્યા છે, 1 લાખ સૈનિક છતાં વિરોધ બેકાબુ.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી. ભારતે ભારતીય વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂરે ઓલિયા પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આજથી બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની 13મી બેઠક ભુવનેશ્વરમાં, જ્યારે બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથની 3જી બેઠક ભોપાલમાં યોજાશે. ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્ર ધુની અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી. અને કોરિયા માસ્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટનો આજથી દક્ષિણ કોરિયાના આસનમાં આરંભ થશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. ઝરોખા અંતર્ગત સાંભળીશું આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 8:15 મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ત્રિવેણી, 8:30 ચિત્રલોક, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર પ્રસારિત થશે. 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 10:30 ધૂમ મસ્તી ધૂમ તથા 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે પ્રસારિત થશે તથા 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ આપ સાંભળી શકશો.

બપોરે 12 વાગીને 5 મિનિટે મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ યાદો કી મહેફિલ પ્રસારિત થશે. મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર આપ સાંભળી શકશો બપોરે 12 વાગીને 30 મિનિટે. બપોરે 1 વાગે મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ સુરેલા સફર. 2 વાગે કાર્યક્રમ ત્રિવેણી. 2 વાગીને 35 મિનિટે ગુજરાતી ગીતો તથા 3 વાગે સખી સહેલી કાર્યક્રમ પ્રસારિત થશે તથા 4 વાગે પિટારા આપ સાંભળી શકશો.

સાંજની સભામાં બરાબર 5 વાગે આપ સાંભળશો કાર્યક્રમ સરગમ. સુરીલી સાંજ અંતર્ગત 5:30 વાગે ગુજરાતી ગીતો આપ સાંભળશો. 6 વાગે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર પ્રસારિત થશે તથા 7 વાગે મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ જયમાલા પ્રસારિત થશે.

રાત્રે 8 વાગે મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ હવા મહેલ પ્રસારિત થશે. 8:15 કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ફાર્મ ટુ સિટી આપ સાંભળી શકશો. રાત્રે 9 વાગે મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આપકે લીએ. 9:30 વાગે ફિલ્મ સંગીત તથા આપ સૌનો મનપસંદ કાર્યક્રમ છાયા ગીત આપ સાંભળી શકશો. રાત્રે 10 વાગે 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત આપ સાંભળશો. 11:10 સમય વાંચન સાથે આજની સભા સમાપ્ત થશે. તો આ હતી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 8 વાગે દિલ્હી કેન્દ્રથી સાંભળીએ સમાચાર પ્રભાત.

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: નમસ્કાર, આપ સભી કા સ્વાગત હૈ કાર્યક્રમ ચિત્રલોક મે.
2: ચિત્રલોક કાર્યક્રમ આપ સુન રહી હૈ સુદક્ષિણા કે સાથ.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સવારના 10 વાગવા આવી રહ્યા છે. થોડીક ક્ષણોમાં સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 450 અંકથી વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટી 24,600

સૌથી ઉપર રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન ખાતે વાર્ષિક ઉનાળુ પ્રદર્શન 16 ઓગસ્ટથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. મેડિકલ કાઉન્સેલિંગ સમિતિ આજે નીટ યુજી કાઉન્સેલિંગ 2026ના પ્રથમ તબક્કા માટે નોંધણી શરૂ કરશે. ભારતીય વાણિજ્યક જહાજ MSV ફેઝ નૂરે ઓલૈયા પર થયેલા હુમલાની ભારતે કડક શબ્દોમાં ટીકા કરી. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આજથી બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની 13મી બેઠક ભુવનેશ્વરમાં, જ્યારે બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથની 3જી બેઠક ભોપાલમાં યોજાશે. ભારતે પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી. પાકિસ્તાને નવા નિયમો રજૂ કરીને વિદેશી મીડિયા પર પોતાનું નિયંત્રણ કડક બનાવ્યો છે, જેમાં વિદેશી પત્રકારોને દેશના મોટાભાગના ભાગોમાંથી રિપોર્ટિંગ કરતા પહેલા સરકારની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. ગ્લાસ્ગોથી પરત ફરેલા ભારતીય નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રમંડળ રમતોની 2030ની અમદાવાદને મળેલી યજમાનની અંગે ખુશી વ્યક્ત કરી. આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરાશે. ગીર સોમનાથના દરિયામાં ડૂબેલા 5 કિશોરમાંથી 3ને બચાવાયા, 2ની શોધખોળ. રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 79% કરતાં વધુ વાવેતર, મગફળી અને સોયાબીન તરફ ખેડૂતોનો જોગ. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું. 10 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા. હવામાન વિભાગે આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની રેડ એલર્ટ સાથે સંભાવના વ્યક્ત કરી. કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટનો આજથી દક્ષિણ કોરિયાના આસનમાં પ્રારંભ. ઇશારાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સોહિનને 18-21, 21-15, 7-21થી હરાવી મેક ઇન ઇન્ડિયાને આગળ વધારવા અંતર્ગત જામનગરની એક કંપની અને જર્મનીના એક ઔદ્યોગિક જૂથ વચ્ચે સમજૂતીના કરાર થયા. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: 96.7 FM पर आपे ट्यून कर्यु छे। सवारना 10 વાગીને 2 મિનિટ થઈ રહી છે અને હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો। કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ હેમા દેસાઈ તથા આશિત દેસાઈના યુગલ સ્વરમાં આ ગીત।

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ગુજરાતી ગીતો આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. કાર્યક્રમમાં હવે સાંભળીશું રાસબિહારી દેસાઈ તથા વિભા દેસાઈના યુગલ સ્વરમાં ભગવતી કુમાર શર્માની આ રચના.

0: અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 એફએમ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ આ સંદેશ બાદ.
1: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે

0: કેટલું આવે છે?
1: ઝીરો.
0: મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે.
2: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હર ઘર સૂર્યઘર.
4: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: ધૂમ મસ્તે ધૂમ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. કાર્યક્રમની શરૂઆત કરીશું આર રાજકુમાર ફિલ્મના આ ગીત સાથે. સ્વર છે નક્ષ અઝીઝ તથા અંતરા મિત્રાનો, સંગીત પ્રીતમનું તથા શબ્દો મયુર પુરીના.

0: બિલ્લુ આ ફિલ્મનું ગીત આપણે સાંભળ્યું નીરજ શ્રીધર અને તુલસીકુમારના સ્વરમાં. પ્રીતમનું સંગીત હતું તથા મયુરપુરીના શબ્દો હતા.
1: પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં હવે સાંભળીશું હેલો ફિલ્મનું ગીત, જેને સંગીતથી સજાવ્યું છે સાજિદ વાજીદે તથા શબ્દ સ્વર આપ્યો છે વાજીદે.

હવે સાંભળીએ કોકટેલ ફિલ્મનું ગીત નીરજ શ્રીધર તથા કવિતા શેઠના સ્વરમાં, પ્રીતમનું સંગીત તથા શબ્દો ઇરશાદ કામિલના.

હવે સાંભળીશું અરિજિત સિંઘ તથા નેહા કક્કરના સ્વરમાં ફિલ્મ રાબતાનું ગીત, કુમારના શબ્દો તથા સોહરાબુદ્દીનનું સંગીત છે.

એક મેં ઓર એક તું ફિલ્મના અંતિમ ગીત સાથે આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય રિઝર્વ બેન્કે રેપો દરને 5.25% પર કોઈપણ ફેરફાર વિના યથાવત રાખ્યો. ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો વધારો, નિફ્ટીમાં સામાન્ય વધઘટ. પશ્ચિમ એશિયામાં શાંતિના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં સંસ્કૃત સુભાષિત શેર કરતા કહ્યું કે આત્મિક વિકાસ વ્યક્તિની અંદર સેવા, સમર્પણ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાનો સંચાર કરે છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ

ગઈકાલે ગુયાનાની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ અને ભારત ગુયાના રાજદ્વારી સંબંધોના 60 વર્ષની ઉજવણીમાં ભાગ લીધો હતો. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અભ્યાસ પ્રવાસ માટે ભારતની મુલાકાતે આવેલા 17 દેશના સંયુક્ત રાષ્ટ્રના કાયમી પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંતે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિને રાજકીય અનામત આપવાની પ્રક્રિયાને વધુ વેગ મળ્યો. ફૂકેટથી દિલ્હી માટે સંચાલિત એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્ષણિક ઊંચાઈમાં તફાવતના કારણે સર્જાયેલી ઘટનામાં 8 મુસાફર અને 4 કેબિન ક્રૂ સભ્યને તબીબી મૂલ્યાંકન અને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા. PMAJAY આદર્શ ગ્રામ ગામોમાં શિક્ષણ ક્ષેત્ર હેઠળ 2.65 લાખથી વધુ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા. સરકારે DBT દ્વારા શિષ્યવૃત્તિ વિતરણને મજબૂત બનાવ્યું. 2025-26માં 47.53 લાખથી વધુ પોસ્ટ મેટ્રિક અને 26.79 લાખ પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કોમનવેલ્થનો ફ્લેગ આજે મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. આ પ્રસંગમાં હાજરી આપવા કોમનવેલ્થમાં રમી ચૂકેલા પેરા એથ્લીટ સોનલ પટેલ સ્વર્ણિમ સંકુલ 1 પર ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં રમાનારી 2030 કોમનવેલ્થ માટે ખુશીની લાગણી વ્યક્ત કરી અને કોરિયા માસ્ટર્સ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની ઈશારાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને ક્વાર્ટર ફાઇનલમાં હરાવી. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, આપનું સ્વાગત છે થીમ આધારિત કાર્યક્રમ દિલસેમાં. આજના કાર્યક્રમમાં હું છું આપની હમસફર જાનકી. દોસ્તો, પ્રેમ એ માત્ર એક લાગણી નથી, એ તો એક સફર છે. એક એવી સફર જેની શરૂઆત ઘણીવાર એક અજાણી મુલાકાતથી થાય છે, પછી ધીમે ધીમે ઓળખાણ, મિત્રતા, પ્રેમ, ઇઝહાર, રાહ, ક્યારેક વિયોગ પણ, અને અંતે યાદો. આજે દિલસેમાં આપણે એવી જ એક સુંદર સંગીતની યાત્રા પર નીકળવાના છીએ જેની થીમ છે સફરે ઇશ્ક. તો ચાલો આ પ્રેમભરી સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. દરેક પ્રેમકથા એક નજરથી શરૂ થાય છે, ક્યારેક એક સ્મિત તો ક્યારેક એક અચાનક મુલાકાત આખું જીવન બદલી નાખે છે. ચાલો પ્રેમની એ પહેલી ધડકનને સાંભળીએ ઉદિત નારાયણ અને સાધના સરગમના સ્વરમાં. જો જીતા વહી સિકંદર ફિલ્મનું આ ગીતના શબ્દો મજરૂ સુલતાનપુરીના.

મિત્રો, પ્રેમમાં ઓળખાણ બાદ પ્રેમની સફરમાં એક એવો પડાવ આવે છે જ્યારે કોઈ વ્યક્તિ માત્ર જીવનનો હિસ્સો નથી રહેતી પરંતુ આખું જીવન જ બની જાય છે. સવારની પહેલી કિરણ હોય કે સાંજનો છેલ્લો સૂરજ, દરેક પળમાં એની હાજરીનો અહેસાસ થવા લાગે છે. ખુશીનું કારણ પણ એ જ હોય છે અને મનની શાંતિ પણ. આવો સાંભળીએ હવેનું ગીત મોહિત ચૌહાણના સ્વરમાં, જબ વી મેટ ફિલ્મનું. સંગીતકાર પ્રીતમ અને ગીતકાર ઇરશાદ કામિલ.

ત્યારબાદ મિત્રો, પ્રેમની સફરમાં એવી ક્ષણ આવે છે જ્યારે લાગણીઓને છુપાવવી મુશ્કેલ બની જાય છે. આંખો બધું જ કહી દે છે, સ્મિત બધું વ્યક્ત કરી દે છે અને આખી દુનિયાને સમજાઈ જાય છે કે કોઈના દિલમાં પ્રેમ ખીલી ઉઠ્યો છે. પછી ડર રહેતો નથી કે લોકો શું કહેશે. મન તો બસ એટલું જ ઈચ્છે છે કે આ ખુશીની ખબર સૌ સુધી પહોંચે. તો ચાલો પ્રેમના આ મસ્ત, બેફિકર અને ખુલ્લા ઇઝહારને ઉજવતું એક મજેદાર ગીત સાંભળીએ. અફલાતૂન ફિલ્મનું લલિત સેન અને શ્વેતા શેટ્ટીના સ્વરમાં, સંગીતકાર દિલીપ સેન અને સમીર સેન અને ગીતના શબ્દો આનંદ બક્ષીના.

મિત્રો, પ્રેમની સફર હંમેશા સરળ નથી હોતી. ક્યારેક સમય, સંજોગો અને અંતર બે દિલોને દૂર કરી દે છે. પરંતુ એક જ ઈચ્છા મનમાં સતત જીવંત રહે છે કે કાશ એ વ્યક્તિ મારી સાથે હોત. એવી જ એક લાગણીને ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરતું ગીત, હૃદયસ્પર્શી ગીત હવે આપ સાંભળશો. તમાશા ફિલ્મનું અલકા યાજ્ઞિક

દોસ્તો, પ્રેમની સફર દરેક વખતે મિલન સુધી પહોંચે એવું જરૂરી નથી. કેટલીક પ્રેમ કથાઓ અધૂરી રહી જાય છે, પણ તેમની લાગણીઓ ક્યારેય અધૂરી થતી નથી. જ્યારે પ્રેમ યાદ બની જાય ત્યારે દિલમાંથી નીકળતી દરેક આહ પણ એક પ્રાર્થના જેવી લાગે છે. આવી જ એક અદ્ભુત પીડા અને અધૂરા પ્રેમની લાગણીને સ્વર આપતું આ ગીત આપના રેડિયો સાઇટ પર કેના સ્વરમાં. ફિલ્મનું નામ હમ દિલ દે ચુકે સનમ. સંગીત આપ્યું છે ઇસ્માઇલ દરબારે અને ગીતના શબ્દો મહેબૂબના. આજના દિલસે કાર્યક્રમનું અંતિમ ગીત.

કેકેના સ્વરમાં ગવાયેલા અંતિમ ગીત સાથે આજનો થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપે ટ્યુન કર્યું છે 96.7 એફએમ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં અસલી નકલી ફિલ્મનું આ ગીત. સંગીતકાર શંકર જય કિશન અને ગીતકાર હસરત જયપુરી.

તરન્નુમ કાર્યક્રમમાં હવે સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં હમ દોનો ફિલ્મનું આ ગીત. સંગીતકાર જાવેદ અને ગીતકાર સાહિર લુથિયાનવી.

તરન્નુમ કાર્યક્રમમાં હવે સાંભળીએ સપન ચક્રવર્તી અને આરડી બર્મનના યુગલસ્વરમાં ગોલમાલ ફિલ્મનું આ ગીત. સંગીતકાર આરડી બર્મન અને ગીતકાર ગુલઝાર.

આજના કાર્યક્રમનું અંતિમ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં તેરે ઘર કે સામને ફિલ્મનું, સંગીતકાર એસ ડી બર્મન અને ગીતકાર હસરત જયપુરી.

મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલા અંતિમ ગીત સાથે આજનો તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ છો 96.7 FM પર વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રની સાથે. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષના ભારે હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત. ભારતીય રિઝર્વ બેન્કે રેપો દરને 5.25% પર કોઈપણ ફેરફાર વિના યથાવત રાખ્યો. ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 250થી વધુ પોઈન્ટનો વધારો અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ. પશ્ચિમ એશિયામાં શાંતિના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાને આજે 7 વર્ષ થયા. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા, અમરનાથ યાત્રીઓની અવરજવર પર રોક. ભોપાલમાં બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથ અને સંસ્કૃતિ મંત્રીઓની બેઠક શરૂ. ફૂકેટથી દિલ્હી માટે સંચાલિત એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્ષણિક ઊંચાઈમાં તફાવતના કારણે સર્જાયેલી ઘટનામાં 8 મુસાફર અને 4 કેબિન ક્રૂ સભ્યોને વિગતવાર તબીબી મૂલ્યાંકન અને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કોમનવેલ્થનો ફ્લેગ આજે મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કોમનવેલ્થ ગેમ્સમાં 7 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીતવા બદલ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા. કોરિયા માસ્ટર્સ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની ઈશારાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને ક્વાર્ટર ફાઇનલમાં હરાવી સેમીફાઇનલમાં

0: પ્રવેશ મેળવ્યો. અમદાવાદમાં સવારથી તડકા છાયડાનો વરસાદ. સવારે 10 વાગ્યા સુધી રાજ્યના 42 તાલુકામાં વરસાદ નોંધાયો. સુરતના મહુવામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ પડ્યો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનમાં નવું નજરાણું. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝ શરૂ કરાઈ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. બરાબર 12:05 આપ સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર. બપોરે 1 વાગે કાર્યક્રમ સુરીલા સફર અને 2 વાગે ત્રિવેણી. 2:35 ગુજરાતી સુગમ સંગીત. બપોરે 3 વાગે સખીઓ માટેનો કાર્યક્રમ સખી સહેલી અમારા મુંબઈ કેન્દ્ર પરથી રિલે કરીશું અને 4 વાગે કાર્યક્રમ પિટારા. સાંજે 5 વાગે કાર્યક્રમ સરગમ. 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. સાંજે 6 વાગે સુરીલા સફર અને 7 વાગે ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જયમાલા અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 7:45 એક ગીત કાર્યક્રમ અંતર્ગત એક ગુજરાતી ગીત આપ સાંભળી શકશો. રાત્રે 8 વાગે હવામહેલ. 8:15 કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ. રાત્રે 9 વાગે કાર્યક્રમ આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત. 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. આ હતું આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: 16 લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
3: દિવસના 11:00 થી 5:00 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
2: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
4: એક પ્રકાર થી PM જય અબ ગરીબો કી જય બન ગઈ.
5: દેશ

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.
1: 16 લાખ થી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
2: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: 16 લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
4: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગથી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
3: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.

0: લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગથી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા. સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: કુછ

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર,
1: પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. મહેનત એ જ એવી ચાવી છે જે દરેક તાળું ખોલી શકે છે. સમય કેટલો પણ કઠિન કેમ ન હોય, જો તમે સતત પ્રયત્નો કરતા રહેશો તો જીત તમારું નસીબ બની શકે છે. રૂપેશકુમાર ચુડાસમાએ લખેલ આ સુવિચાર સાથે વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, આજે છે બુધવાર અને બુધવાર એટલે બહુ બધા વાલનો દિવસ, જે અમારા સુધી પહોંચે છે આપના પત્રો અને ઈમેલ્સ થકી. સહિયર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
2: મિત્રો, વિવિધ કાર્યક્રમો થકી અમે પ્રયત્નશીલ છે અને પત્રો તથા ઈમેલ્સ થકી આપ પણ પ્રયત્નશીલ રહો છો. આપની વાત, આપના વિચાર, આપની પસંદ નાપસંદ અમારા સુધી પહોંચાડવા માટે.

0: આપના ઉર્જાસભર પ્રતિભાવો સૈયર કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દે છે, અને એટલે જ હાથમાં પત્ર હોય ત્યારે ભલા રાહ જોવાય?
1: બિલકુલ ના જોવાય. તો ચાલો શરૂ કરીએ આજની પત્રો અને ઈમેલ્સની સફર.
0: તો આ પહેલો પત્ર છે મારા હાથમાં જિલ્લા ભાવનગર તાલુકા તળાજા ગામ બપાડાથી સૈયરના નિયમિત શ્રોતા પોપટભાઈ રાવળનો. એમની સાથે છે પિંશુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને મકવાણા પરિવાર. પોપટભાઈ જણાવે છે કે તારીખ 1 જુલાઈના પત્રો અને ઈમેલ્સનો કાર્યક્રમ ખૂબ જ સરસ હતો. શુક્રવાર તારીખ 3 જુલાઈનો કાર્યક્રમ ખૂબ પસંદ પડ્યો. વન મહોત્સવ સપ્તાહ વિશેની વાત ગમી. તારીખ 10 જુલાઈના સર્જક પ્રણવ ત્રિવેદી સાથેની હિતેશ માવણીની મુલાકાત માહિતીસભર રહી. અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમ ખૂબ પસંદ પડે છે, આવી જ રીતે કાર્યક્રમ આપતા રહેજો. તો સાથે જ એમણે કેટલાક સૈયર શ્રોતાઓને યાદ કર્યા છે. ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, જાડિયાના માધુભાઈ ચૌહાણ, હિરેનભાઈ, નવીનભાઈ ગોર, પ્રદીપભાઈ તથા કલ્પાબેન ઉપાધ્યાય. આ ઉપરાંત તેમણે કરસનદાસ બાપુએ આપણી વચ્ચેથી વિદાય લીધી તે માટે પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને પ્રાર્થના કરી છે કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે. જી પોપટભાઈ, જેમને આપણે આપણા પોતિકા કે નજીકના માનતા હોઈએ, પૂજ્ય ભાવે જોતા હોઈએ, એ વ્યક્તિ આ સંસાર છોડી દે, આપણાથી દૂર થઈ જાય, ત્યારે દુઃખ તો થાય જ. ખાસ કરીને જેમને એ મદદરૂપ થતા હશે એમને એમની વિદાય વધુ વસમી લાગી હશે. પરંતુ જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એ ન્યાયે હકીકતને સ્વીકારવી જ રહી.
1: તો હવે આ બે પત્રો છે ગાયત્રીનગર સરખેજથી સહિયર સખી નંદુબેનના. સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, પિંકી, તપન, મનુબેન તેમજ મુકેશભાઈ. તો પ્રથમ પત્રમાં નંદુબેન જણાવે છે કે સહિયરમાં આવતા બંને બહેનો અને હિતેશભાઈની કાર્યક્રમ રજૂ કરવાની શૈલી ખૂબ જ સારી હોય છે. સહિયર અમારો માનીતો કાર્યક્રમ છે અને અમે આ કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. અમને રેડિયો સાંભળવાનો ખૂબ શોખ છે. તારીખ 29મી મેના રોજ વર્ષા અડાલાજાનું નાટક વાત જાણે એમ છે સારું લાગ્યું. તો 1 જૂનના રોજ વરસાદની વાતો કરી તેમજ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને ઉજવાય છે તે વિશે વાત કરી, રવિન્દ્રભાઈ પરમારની હિતેશ માવાણી સાથેની વાતચીત તેમજ એમણે જણાવ્યું કે એમણે આકાશવાણી અને દૂરદર્શનમાં કામ કર્યું છે જાણીને ખૂબ આનંદ થયો. તો વળી 3 જૂનના રોજ પત્રો અને ઇમેલ્સના જવાબો ખૂબ સારી રીતે અપાયા. 5 જૂન પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ કાર્યક્રમમાં મોગરાના ફૂલની વાતો કરી તેમજ એપી સિંહ સાથે ત્રિલોકભાઈ સંઘાણીની મુલાકાત આપી તે ખૂબ ગમી. 8 જૂનના રોજ તુષાર શુક્લની મુલાકાત હતી. હિતેશ માવાણીએ મુલાકાત લીધી હતી. એ મુલાકાતમાં સાહિત્યની વાતો કરી, શબ્દોમાં મહેકની વાતો, દેવાંગ ભટ્ટ સાથેની આ વાતચીત સરસ હતી. તો ત્યારબાદ 10 જૂનના રોજ ઇમેલ્સનું અને પત્રોનું વાંચન કર્યું. રમેશ ભાટિયાની કવિતા ગમી, રૂપેશભાઈની પસંદગીનું ગીત ખૂબ જ ગમ્યું, ધીરજભાઈ રબારીનો વાર્તાલાપ પણ સારો હતો, ગિરીશભાઈની લખેલી કવિતા, કવિતાનું અંતરપટ સારી લાગી. તો નંદુબેન, આપના બીજા પત્રમાં આપે જણાવ્યું છે કે તારીખ 6 જુલાઈના રોજ વાર્તા મહોતુનો ભાગ 1 જે મુંબઈ કેન્દ્રથી રજૂ થયો હતો આ વાર્તા સારી લાગી, અને 10 જુલાઈના રોજ સંગ તેવો રંગ આ વાત સાથે શરૂઆત કરી અને સર્જક સાથે સંવાદમાં પ્રણવ ત્રિવેદી સાથે વાતચીત આપી હતી. એમણે ચબરખી નામનું પુસ્તક લખ્યું છે જેને એવોર્ડ મળ્યો હતો. 13 જુલાઈના રોજ 21મું ટિફિન વાર્તા ખૂબ સારી લાગી. ગિરીશભાઈની કવિતા પરણેતર વિરહ વેદના ખૂબ સારી લાગી. નંદુબેન, વાત જાણે એમ છે કે અમને તો આપના માટે માન થઈ ગયું. આપના વિચારો પણ સરળ અને સુંદર છે અને આપની વાતો પણ.
0: ઘણા બધા કાર્યક્રમોની સમીક્ષા સાથેના નંદુબેનના આ પત્ર બાદ હવે પછીનો આ પત્ર છે જામનગરથી અમારા 84 વર્ષના નાના ભાઈ બાબુભાઈ દરજીનો. સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. અને દર વખતની જેમ આ વખતે પણ એમણે વનલાઇનર સુવિચારથી પત્રની શરૂઆત કરી છે. સારા કામના ભાગીદાર થાજો, ખરાબ કામથી છેટા રહેજો. હો ભાઈ, વાહ, સાંભળનાર દરેકને ઉપયોગી થાય, માર્ગદર્શક થાય એવી આ હળવી ટકોર માટે બાબુભાઈ આપનો આભાર. આગળ પત્રમાં તેઓ જણાવે છે કે સૈયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ, એમાં ઘણું જાણવાનું મળે છે. તારીખ 13 જુલાઈના વાર્તા મહોતુમાં 21મું ટિફિન સાંભળવાની ખૂબ મજા આવી. તારીખ 15 જુલાઈ બુધવારના યુવા કૌશલ્ય દિવસની વાતો કરી પત્રો તથા ઇમેલ્સના જવાબો આપ્યા તે

0: લાજવાબ હતા. આ બંને બહેનોની મધુર બોલીથી કાર્યક્રમને ચાર ચાંદ લાગી જાય છે. આ બંને મારા મોટા બહેનો હંમેશા હસતા રહો અને સ્વસ્થ રહો એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. બાબુભાઈ, બાબુભાઈ, આપ અમારા માટે વડીલ છો. આપના આશીર્વાદ આપ આ રીતે વરસાવતા રહો છો એ અમારા માટે ધન્ય ભાગ્ય છે. આ ઉંમરે જે સરસ રીતે આપ જીવન જીવી રહ્યા છો એ સૌ માટે પ્રેરણાસભર છે.
1: તો હવે આ પત્ર કોઈ પણ નામ અને સરનામા વગર આવ્યો છે, પણ શ્રોતા મિત્રો, અમને ખબર પડી ગઈ કે પત્ર છે કોનો. ચિરાગ મનોરંજન કા જલાઓ મેરે ઘર મે અંધેરા હે. બોલો અલ્પા, આ કોનો પત્ર હશે?
0: આ તો સૈયદના શાયર મિત્ર રમેશ એલ ભાટિયાનો જ હોઈ શકે.
1: કરેક્ટ, આ પત્ર છે ઉત્તર સંડા નડિયાદથી આપણા શાયર મિત્ર રમેશભાઈ એલ ભાટિયાનો. લખે છે, ચિરાગ મનોરંજન કા જલાઓ મેરે ઘર મે અંધેરા હે, મુજે આકાશવાણી કે બાદલો મે મનોરંજન કે લિયે બિઠાઓ, મેરે દિલ મે દર્દ કા અંધેરા હે. મેરી આંખો મે હે કાંટો કા અંધેરા, મેરે જીવન મે હે મતલબી રિશ્તેદારો કા અંધેરા, મુજે લોક સંગીત મે ઉજાલા ગીતો કા દિખલાઓ, મેરે ઘર મે દિન મે ભી કાલા અંધેરા હે, ગુલ મહોર કો ઢૂંઢતા હું ગીતો કી કલીઓ મે, કાગજ કે ફૂલો મે સહ્યર કે કાર્યક્રમ જેસી મહેક નહીં હૈ, મુજે અમાવસ મે ચાંદ ના દિખાઓ, ઉસમે અંધેરા હી અંધેરા હૈ. વાહ રમેશભાઈ વાહ, તમારી શાયરીઓ હર હંમેશ એકદમ નવો જ રંગ લઈને આવતી હોય છે. થેન્ક યુ સો મચ.
0: શાયર મિત્ર બાદ હવે આ બે પત્રો છે પત્ર લેખનમાં પ્રવીણ એવા વરિષ્ઠ શ્રોતા પ્રવીણ ચંદ્ર પી વાઘેલાના ભાવનગરથી. લાગે છે કે આકાશવાણી અમદાવાદ દ્વારા સોમ બુધ અને શુક્રવારના જે સૈયર કાર્યક્રમ રજૂ થાય છે તે સુપર ડુપર તેમજ હિટ સુપર હિટ પ્રસારિત થઈ રહેલ છે. અલ્પાબેન, લિપિબેન તથા હિતેશભાઈ માવાણી આ ત્રિપુટી દ્વારા સૌ કાર્યક્રમો, મુલાકાતો, વાર્તાલાપો, પત્રો તથા ઇમેલ્સના જવાબો લાજવાબ અને બેમિસાલ હોય છે. આગળ કાર્યક્રમોની સમીક્ષામાં તેઓ જણાવે છે કે તારીખ 29 જૂન સોમવારના નાટક કેક્ટસ તથા ત્યારબાદ 6, 13 અને 20 જુલાઈના સોમવારના મુંબઈ કેન્દ્રની પ્રસ્તુતિ એવી વાર્તા મહતું જે વૈશાલીબેન ત્રિવેદી દ્વારા રજૂ થઈ તે સાંભળવાની મજા આવી. તારીખ 1, 8, 15 જુલાઈ બુધવારના સૈયર કાર્યક્રમમાં જામનગરના ધર્મેન્દ્રસિંહ રાઠોડનો આકાશવાણીના અનુભવો વિશેનો સુંદર તલસ્પર્શી વાર્તાલાપ રજૂ થયેલ તે સાંભળવાની મજા આવી. વિશ્વ યુવા કૌશલ્ય દિવસની વાતો તથા શ્રોતાઓના પત્રો અને ઇમેલ્સનું વાંચન અને એના જવાબો સાંભળવાનું ગમ્યું. 22 તારીખ બુધવારે મુકેશજીના જન્મદિવસની વાતો અને ગીત ગમ્યા. તારીખ 3, 10 અને 17 જુલાઈના શુક્રવારના સૈયર કાર્યક્રમમાં અનુક્રમે મિસ્ટર નટવરલાલના અમિતાભ બચ્ચને ગાયેલ ગીત સાથે કાર્યક્રમની શરૂઆત થઈ. વન મહોત્સવ સપ્તાહ વિશે વન વિશેની સુંદર વાતો, ગુજરાત સૌરાષ્ટ્રના વિવિધ વનોના નામકરણની સુંદર વાતો અને એપેન્ડિક્સ વિશે ડોક્ટર તપન શાહની ત્રિલોક સંઘાણીએ લીધેલ મુલાકાત ગમી. હિતેશ માવણી દ્વારા સર્જક, લેખક, સાહિત્યકાર તથા પત્રકારત્વ ક્ષેત્રના પ્રણવ ત્રિવેદી સાથેની સુંદર મુલાકાત તથા ગીતો ગમ્યા. ત્યારબાદ આ બંને બહેનો દ્વારા દક્ષિણાયન વિશે, દક્ષિણની સૂર્યની 6 માસની ગતિ અને એ દિવસોમાં આવતા તહેવારોની સુંદર વાતો તથા બ્લોગર દીક્ષા શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત સાંભળવાની ખૂબ જ મજા આવી. કાર્યક્રમોમાં જે ગીતો સંભળાવ્યા એ પણ ગમ્યા. આગળ તેઓ જણાવે છે કે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમોના પ્રસ્તુત કરતા ઉદ્ઘોષક ભાઈઓ અને બહેનો, સૈયરની સમગ્ર ટીમ, કાર્યક્રમ સાંભળીને પત્રો લખતા સર્વે શ્રોતા ભાઈઓ તેમજ બહેનોને આવનાર તહેવારો સ્વાતંત્ર્ય દિન, પારસીની પતેતી, રક્ષાબંધન, શીતળા સાતમ, જન્માષ્ટમી તથા નંદ મહોત્સવની, શ્રાવણ માસમાં આવતા દરેકે દરેક તહેવારોની હૃદયપૂર્વક શુભકામના અને શુભેચ્છા. જી પ્રવીણચંદ્રજી, તહેવારોની મોસમ આવી રહી છે અને એને યાદ કરીને આપે શુભેચ્છા પાઠવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપને પણ સૈયરની સમગ્ર ટીમ તરફથી તથા આકાશવાણી અમદાવાદ તરફથી આવનાર સૌ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ત્યારબાદ એમણે એક સુવિચાર લખી મોકલ્યો છે, વરસાદ વિના જીવનના આસમાન પર ઇન્દ્રધનુષ ઉગતું નથી.
1: તો હવે આ પત્ર છે ગામ લાઠીથી સહ્યર કાર્યક્રમને પોતાના અભિપ્રાયો થકી દીપકની જેમ જગમગાવતા આપણા શ્રોતા મિત્ર દીપકભાઈ પરમારનો. શ્રોતા મિત્રો, દીપકભાઈએ હર હંમેશની જેમ એક સરસ મજાની વાત લખીને મોકલી છે. અડધી દુનિયા જીતેલો ગ્રીસનો શહેનશાહ એલેક્ઝાન્ડર ઉર્ફે સિકંદરની વાત. પૃથ્વી ઉપરનો ઘણો ખરો

0: ભાગ કબજે કરવા છતાં પોતાના રાજદરબારમાં વિશ્વ વિજેતા સિકંદરને કંઈક ઉણપ લાગી, માટે દરેક વિદ્યામાં પારંગત એવા માનવ રત્નોને એમણે બોલાવી મંગાવ્યા. પણ એક તત્વજ્ઞાની ન આવ્યો. સિકંદર પોતે તે તત્વજ્ઞાનીને બોલાવવા માટે એની ઝૂંપડીએ ગયો. સિકંદરે તે સાધકને કહ્યું, તમને મારા દરબારમાં આવવામાં શું હરકત છે? તમે માંગો તે સગવડ મળશે. હું સિકંદર છું અને ધારું તે કરી શકું તેમ છું. મૌન પ્રાર્થના દ્વારા અનંતની સાથે એકાકાર બની ગયેલી પોતાની જાતને અંતરમનમાંથી સાધકે બહાર કાઢી. મસ્તક ઊંચું કરીને કચવાયેલા મનથી સાધકે સિકંદરને કહ્યું, તારી કાયાનો પડછાયો મારા ઉપર પડી રહ્યો છે અને આ રીતે તું મારી તરફ આવી રહેલા સૂર્યકિરણોને અવરોધી રહ્યો છે, માટે મારા શરીર ઉપરથી તારો પડછાયો તું હટાવી લે. બસ આટલું જ હું તારી પાસેથી ઈચ્છું છું. હવે વાત એમ હતી કે સિકંદર અને આ સાધક બંને એરિસ્ટોટલ નામના ગુરુના શિષ્યો હતા. સિકંદરે તલવારને પ્યારી કરી અને આ સાધકે તત્વચિંતનમાં પોતાનું ચિત્ત પરોવ્યું. સિકંદરને સમજાવતા પેલા સાધકે કહ્યું, તલવારથી તું શું મેળવીશ, કેટલુંક મેળવીશ અને કેટલું પામીશ? માનવીની કાયા 7 વેંત જેટલી જ હોય છે અને મૃત કાયાને દફનાવતી વખતે આટલી ધરતી ફાળવવામાં આવતી હોય છે. તેનાથી વિશેષ કાંઈ ન મેળવી શકે. આટલું મેળવવા માટે તું સમગ્ર ધરતીને અને તેના બાળકોને શા માટે ધમરોડી રહ્યો છે? સિકંદરની પાસે પોતાના ગુરુભાઈના આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો. 33 વર્ષની ઉંમરે સિકંદરનું મૃત્યુ થયું. સિકંદરની છેલ્લી ઈચ્છાઓ. 1. મારી દવા કરવાવાળા વૈદ્યરાજ મને બચાવી શક્યા નહીં, તેને મારા મૃત્યુ પછી સ્મશાન યાત્રામાં કાંધ દેવી. 2. મારી મિલકત પણ સ્મશાન યાત્રાના રસ્તામાં પાથરી દેજો. 3. સ્મશાન યાત્રામાં મારા હાથ બહાર રાખવા, જેથી દુનિયા જાણી શકે કે હું સાથે કાંઈ નથી લઈ જતો. જી દીપકભાઈ, ખૂબ સરસ વાત લખીને મોકલાવી છે આપે અને સાચી જ વાત છે કે આપણે કશું લઈને આવ્યા નથી અને કશું લઈને જવાના નથી.
1: તો હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને વાંચું છું આ ઈમેલ જે મોકલ્યો છે ગામ જાડિયા તાલુકા પાલિતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ ચૌહાણે. ઈમેલમાં એમની સાથે છે અશ્મિતાબેન, ચેતનાબેન, શાંતુભાઈ, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. માધુભાઈ જણાવે છે કે અમે નિયમિત સૈયર કાર્યક્રમ સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ ખૂબ ગમ્યો. પત્રો અને ઇમેલ્સના જવાબો આપે ખૂબ સરસ રીતે આપ્યા. ગુરુ વિશે જે માહિતી આપી તે પણ ખૂબ ગમી. ગુરુ વગર આત્મજ્ઞાન કોઈ ના કરાવી શકે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. જી માધુભાઈ, ગુરુનું માર્ગદર્શન અને ગુરુની કૃપા હંમેશા અમૂલ્ય હોય છે. આપને કાર્યક્રમ ગમ્યો એ જાણીને ખૂબ સારું લાગ્યું.
0: તો હવે ગામ જાળિયાથી જ માધુભાઈના દીકરાએ સરસ મજાનો પત્ર લખીને મોકલ્યો છે. લખે છે કે હું સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળું છું. મારા પપ્પા કાર્યક્રમનું રેકોર્ડિંગ કરે છે અને હું સાંભળું છું. મારી શાળાના તમામ શિક્ષકો બહુ સારા છે. અમારી શાળામાં અમે વૃક્ષો વાવીએ છીએ. અમારી શાળામાં છે ને કોઈનો બર્થડે આવે એટલે અમને શાળામાંથી કુંડું આપે છે, એમાં અમે ફૂલ છોડ રોપીએ છીએ. વાહ વાહ વાહ ભાઈ વિવેક, આપનો પત્ર તો બહુ જ સરસ છે અને આપની શાળામાં આટલા સુંદર કાર્યો થાય છે તે જાણીને આનંદ થયો. આપ પણ પપ્પા માધુભાઈની જેમ જ કાર્યક્રમ સાંભળો છો અને અભિપ્રાયો મોકલાવો છો તે ખૂબ આનંદની વાત છે.
1: તો હવે આ ઈમેલ છે વલસાડથી હળવાશ ભર્યો સ્વભાવ ધરાવતા હોસંગ બરડીનો. લખે છે કે તારીખ 24 જુલાઈના પ્રતિક રાઠોડની આર્ટ વિશેની સફર ઘણી મજાની હતી અને પાઉંભાજી વિશેની તમારી વાત પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ હતી. એકવાર મેં પાઉંભાજી ખરીદ્યા પણ તેમાં મને બધું જ લાલ લાલ દેખાયું. મને થયું કે આમાં લીલી ભાજી તો ક્યાં છે. આગળ તેઓ જણાવે છે કે વળી પાઉં તો મેંદાનું બનેલું હોય છે જે આપણું પેટ બગાડે, એટલે પાઉંના બદલે રોટલી સાથે ખાવું જોઈએ. હા, એ વાત તો બિલકુલ સાચી, 100% સાચી. તેમાં પણ આવી વરસાદી ઋતુમાં તો પાચક અગ્નિ વધારે મન થઈ જાય ત્યારે તો પાઉં ન ખાવામાં જ મજા છે. આગળ તેઓ જણાવે છે કે તારીખ 31 જુલાઈએ મહાન ગાયક મોહમ્મદ રફીની પુણ્યતિથિને યાદ કરી તેમના અમર ગીતો સંભળાવ્યા, એ સાંભળીને ખૂબ આનંદ થયો. જી હોસંગભાઈ, રફીજી ભલે સદેહે આપણી સાથે હાજર નથી પરંતુ એમના ગીતો સાથે હંમેશા આપણી સાથે છે. આ મહાન ગાયકને જ્યારે પણ સાંભળીએ ફરી ફરી સાંભળવાની ઈચ્છા જરૂરથી થાય. મિત્રો, હજી આપના ઘણા બધા ઇમેલ્સ છે જે અમારે વાંચવાના બાકી છે, જેના જવાબ આપવાના બાકી છે, પરંતુ અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે કેટલીક ઉપયોગી માહિતી મેળવવાનો. તો

0: હેલો, સાંભળીએ પીએમ સૂર્યઘર વીજળી યોજના વિશે યોગેશ નાઈનો વાર્તાલાપ.
1: સૌર ઉર્જા પ્રકૃતિનો અમૂલ્ય ખજાનો છે. સૂર્યનારાયણ એ સૂર્ય સમગ્ર સૃષ્ટિના આપણા જીવનદાતા છે. સૂર્ય ન હોત તો દિવસ ન હોત, પ્રકાશ ન હોત, વૃક્ષ ન હોત તો જીવન સૃષ્ટિ આપણે શક્ય નથી. આજે વિશ્વમાં વીજળીની માંગ વધી રહી છે, કોલસો ખૂટવાનો આરે છે, પેટ્રોલિયમ, કુદરતી ગેસ જેવા ઈંધણ ભવિષ્યમાં ખૂટવાના છે. આજે પ્રદૂષણ વધે છે સમગ્ર વિશ્વમાં, પણ આપણા ભારત દેશમાં સૌર ઉર્જા, સૂર્યમાંથી મળતી ઉર્જા સંપૂર્ણપણે કુદરતનો એક અમૂલ્ય ખજાનો છે. પ્રદૂષણ મુક્ત છે, મનુષ્યનું જીવન માટે ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. સૌર ઉર્જા સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન મોખરે છે, તેમાં ગુજરાત પણ પ્રથમ નંબરે છે. સોલર પેનલથી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રીએ 2024માં પ્રથમ નંબરે સૌર ઉર્જા પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના ગામડાના મધ્યમ અને ગરીબ પરિવારો માટે એક ખૂબ જ કારગત યોજના અમલમાં મૂકી અને સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં એનો ખૂબ જ લાભાર્થીઓને આનો મોટો લાભ થયો છે. પીએમ સૂર્યઘર યોજના તેમજ કિસાન સોલાર યોજના, નાના લઘુ ઉદ્યોગો, સોનાર પેનલ ખૂબ મોટા પ્રમાણમાં આજે ઉર્જા ઉત્પન્ન થાય છે, વીજળી મેળવી અને બચત પણ થાય છે. પીએમ સૂર્યઘર યોજના એ મુખ્યત્વે પોતાના માલિકીનું મકાન હોય, ઘરની છત ઉપર આપણે સોલર પેનલ લગાવી પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મેળવી શકાય છે. ગામડામાં સ્ટ્રીટ લાઇટની સોલર હોય તો ખેડૂત સોલાર પંપથી ખેતી કરી શકે, ખેડૂતો પોતાની જમીનમાં સોલર પેનલ લગાવી આવક પણ મેળવી શકે, વીજળીની બચત પણ કરી શકે અને આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિકસિત ભારત છે 2047માં, એમાં આ વિકસિત ભારતનું સપનું સાકાર કરવામાં આ યોજના પાયામાં ખૂબ જ ઉપયોગી યોજના છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના 2024માં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમલમાં મૂકી આપણા ખિસ્સામાં બજેટ જોડાયેલ છે. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં ગરીબ અને મધ્યમ પરિવારોને સોલર પેનલ યોજના થકી આત્મનિર્ભર ભારત તથા રોજગારી યોજના વધારો કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના દ્વારા પરિવારોને પોતાની માલિકી ઉપર છત ઉપર સોલર પેનલ લગાવી એના અંદર વીજળીમાં બચત થાય, તેમજ તેનું જીવન ધોરણ ઊંચું આવે અને નાના અને મધ્યમ ઉદ્યોગોમાં પણ સરકારશ્રીની યોજના દ્વારા સોલર પેનલ લગાવી પોતે પરિવારને ધંધો, રોજગાર, ખેતીવાડી તમામ વીજળીની બચત કરી શકાય, આવકમાં વધારો થાય અને સાથે સાથે રોજગારી પણ મળી શકે. આ યોજના પીએમ સૂર્યઘર યોજના લાભ લેવા માટે લાભાર્થીએ પોતાની મકાન ઉપર છત ઉપર સોલર પેનલ લગાવી શકાય, તેમજ અને સરકારશ્રીમાં જેડા દ્વારા જે વેન્ડરની યોજનામાં આપણે ઓનલાઈન અરજી પીએમ સૂર્યઘર મારફતે કરી શકાય, તેમાં મુખ્યત્વે આપણે આ યોજનાનો જો લાભ લેવો હોય તો પોતાની માલિકીનો મકાનનો પુરાવો એટલે કે ગ્રામ પંચાયતમાં ટેક્સ બિલ, આકારણીની નકલ, વીજળી બિલની નકલ, બેંકની પાસબુક, આધાર કાર્ડ તેમજ એજન્સી દ્વારા જે માન્ય એજન્સી વેન્ડર દ્વારા ઓનલાઈન અરજી કરી અને સોલર પેનલનો આ લાભ લઈ અને આપણે પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મેળવી શકાય છે. આ યોજના મુખ્યત્વે સરકારશ્રી દ્વારા કેન્દ્ર સરકારની 1 કિલો વોલ્ટ આપણે લગાવો હોય તો 30,000ની સબસિડી મળે, 2 કિલો વોલ્ટ લગાવવો હોય તો 60,000 રૂપિયાની સબસિડી મળે, 3 કિલો વધુમાં વધુ વોલ્ટ લગાવવો હોય તો મહત્તમ સબસિડી 78,000ની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે. પીએમ સૂર્યઘર યોજના દ્વારા મુખ્યત્વે લાભો, દર મહિને પરિવારોને 300 યુનિટ સુધીની વીજળી બિલમાં બચત થાય છે. સોલર પેનલ લાભાર્થીને સરકારશ્રી દ્વારા બેંકના પાસબુકમાં સબસિડી ડાયરેક્ટ જમા થાય છે, એટલે વચ્ચે કોઈ વેન્ડર કે કોઈ દલાલ કે ભ્રષ્ટાચારનો અવકાશ રહેતો નથી અને સંપૂર્ણ અરજી આ જે લાભ છે એ લાભાર્થીને પારદર્શક રીતે સરકારશ્રી દ્વારા નીચે સુધી પહોંચાડવામાં આવે છે. તેમજ વધારાની વીજળીની આપણે બચત પણ કરી શકાય છે અને વધારાની વીજળી વીજ ગ્રીડમાં આપી નેટ મીટરિંગમાં આપણી વધારાની વીજળી જમા થાય છે અને આવનારા દિવસોમાં પીએમ સૂર્યઘર યોજના અન્વયે આપણને પરિવારોને, મધ્યમ વર્ગને, ગરીબને જે ફાયદાઓ થાય છે એમાં ખાસ કરીને વીજ બિલમાં બચત થાય છે, વધારેની વીજળીમાં આવક થાય છે, વેચાણમાં આવક થાય છે અને સતત સોલર પેનલ જે લગાવીને આપણે 25 વર્ષ સુધી મફત વીજળી મળે છે અને આપણે પ્રદૂષણ પણ થતું નથી, વેચાણ આવક થાય છે અને જીવનશૈલીમાં હકારાત્મક પરિણામ

પરિવર્તન કરી અને દેશના અંદર અને ગુજરાતમાં ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા, ગ્રીન એનર્જીમાં ભાગીદારી કરી અને દેશમાં પ્રદૂષણ ઘટાડો કરી, દેશમાં ઊર્જા ક્ષેત્રે પર્યાવરણનું પણ રક્ષણ કરવાનો આપણને આનો એક ઉપયોગી લાભ થાય છે. રિન્યુએબલ એનર્જી એટલે માત્ર વીજળી નહીં, અર્થતંત્ર ક્ષેત્રે રોજગાર, પર્યાવરણ અને આત્મનિર્ભરતાનું શક્તિશાળી સાધન છે. ગ્રીન એનર્જી અપનાવી એ માત્ર પર્યાવરણ સાથે નહીં પરંતુ લાંબા ગાળાનો આપણા દેશનું અર્થતંત્ર અને ઔદ્યોગિક વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમજ પીએમ સૂર્યઘર સોલાર યોજના દ્વારા જે લાભાર્થીઓને આ લાભ થાય તો ભવિષ્યની અંદર આ દેશનું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું કે 2047માં વિકસિત ભારત થાય તો મહત્વની ગરીબ અને પરિવારનું જીવનશૈલી બદલી અને વિકસિત ભારતના પાયામાં પ્રેરણાદાયી યોજના અમલમાં મૂકી છે. અને આપણે સૌ જનભાગીદારીથી આજે આપણે ગુજરાતના અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ચારણકા બનાસકાંઠા જિલ્લામાં સોલર સિસ્ટમ કેનાલ ઉપર હોય, જમીન ઉપર હોય, ખેતીવાડીનું હોય તો ખૂબ જ અસરકારક. અને હાલમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ગામને સંપૂર્ણ ગામ સોલર વિલેજ તરીકે જાહેર કર્યું. આમ દેશના અંદર ગુજરાતમાં સોલર વિલેજ તરીકે પ્રથમ મોઢેરા ગામ જાહેર થયું. એ બાબતે આપણે ગુજરાતમાં પણ પ્રથમ નંબરે આપણી આ સૂર્યઘર યોજના અમલમાં છે. આ પીએમ સૂર્યઘર યોજના એ એવી છે કે નાનામાં નાના લોકોને જે વિકસિત ભારતની આપણી જે ઔદ્યોગિક છે, આ વિશ્વના અંદર આપણે પ્રદૂષણ ઘટાડવામાં, ગ્રીન એનર્જી પ્રદૂષણને દૂર કરવા માટે આપણે સૌ જનભાગીદારીથી એવો સંકલ્પ લેવો જોઈએ. સ્વચ્છ ઉર્જા, સ્વચ્છ હવા, સ્વચ્છ ભવિષ્ય માટે આપણા ભારત દેશના બાળકોને ભેટ બની શકે અને દરેક ઘરમાં સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ, દરેક ગ્રામમાં ગ્રીન એનર્જી, દરેક યુવાનોને નવી તકો, દરેક ઉદ્યોગોને ટકાઉ ઉર્જા, આમ નવા ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ભારત સ્વચ્છ હોય, સમૃદ્ધ હોય અને ગુજરાતવાસીઓ, ભારતીય યુવાનો, મહિલાઓ જનભાગીદારી કરી આ પીએમ સૂર્યઘર યોજનાનો આપણે લાભ લઈ અને દેશના વિકાસમાં આપણે યોગદાન આપી શકીએ. પીએમ સૂર્યઘર યોજના મફત વીજળીનો આપણે સૌ ભારતવાસીઓ તરીકે, આપણે સૌ જનભાગીદારીથી આપણે આપણા લોકપ્રિય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારતનું 2047નું જે સપનું સાકાર કરવાનું છે, વિકાસ અને પર્યાવરણ સાથે આગળ વધે માટે આપણે સ્વચ્છ ઉર્જા, સ્વચ્છ હવા અને સ્વચ્છ ભવિષ્ય માટે આપણે સંકલ્પ લઈએ કે દરેક ઘરમાં પીએમ સૂર્યઘર પોતાની છત ઉપર કરી અને ગામમાં સ્ટ્રીટ લાઇટ હોય, સૌર્ય ઉર્જા, સૂર્યના કિરણો દ્વારા લાભ લઈ અને જન આંદોલન કરી આપણે ગામે ગામ સરપંચો, તલાટીઓ સાથે જોડાઈ અને આ પીએમ સૂર્યઘરનું કોઈ પણ ઘર બાકી ના રહી જાય, આવનારા દિવસોમાં નવા ભારત, વિકસિત ભારતમાં આપણે આગળ વધવા માટે આપણે સૌ આમાં કટિબદ્ધ થઈએ અને પ્રયાણ કરવા માટે હું સૌને અપીલ કરું છું. આજે આખું વિશ્વ એનર્જી તરફ આગળ વધી રહ્યું છે, ભારત પણ નવી ઉર્જા ક્રાંતિ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાત પાસે, સમગ્ર ભારત પાસે સૂર્યનો આશીર્વાદ છે, પવનની શક્તિ છે અને વિકાસનો સંકલ્પ છે. આપણે સૂર્યપ્રકાશને માત્ર પ્રકાશ તરીકે નહીં પરંતુ સમૃદ્ધિના નવા સૂર્યોદય તરીકે જોવો પડશે. જ્યારે ઘરની છત ઉપર સોલાર પેનલ લાગશે ત્યારે માત્ર વીજળી નહીં પરંતુ આત્મવિશ્વાસ પણ ઉત્પન્ન થશે અને આત્મગૌરવ અને મહિલાઓને આત્મસન્માન મળશે. આપણા દેશમાં જે અર્થવ્યવસ્થા મજબૂત બનવામાં પણ પ્રેરણાદાયી સાબિત થશે. આ દેશ અને રાજ્યમાં એવી યોજનાઓ ચાલી રહી છે એમ પીએમ સૂર્યઘર મફત વીજળી એ સામાન્ય પરિવારો, ખેડૂતો, ઉદ્યોગો દરેકને પ્રોત્સાહિત કરે છે. આ તકનો લાભ દરેક સુધી પહોંચે તે માટે સરકાર, સમાજ અને જનભાગીદારીથી આપણું લક્ષ્ય માત્ર વીજળી બનાવવાનું નથી, આપણું લક્ષ્ય ઉર્જામાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે આગળ વધવા માટે આપણે સૌ ભારતના દેશના અને ગુજરાતના સૌ લોકો આગળ વધી, તલાટી હોય, સરપંચ હોય, ગામના આગેવાન હોય, તો દરેક ઘર સુધી પીએમ સૂર્યઘર યોજનાનો લાભ નથી મળ્યો એમને લાભ અપાવી અને દેશના વિકાસમાં આપણે સહયોગ કરવા સર્વને હું અપીલ કરું છું. હું કોબા ગામની વાત કરું, હું જ્યારે સરપંચ હતો ત્યારે ગ્રામ લોકોને ગ્રામસભામાં ભેગા કરી આ યોજનાનો સંપૂર્ણ લાભ ઘરે ઘરે સુધી પહોંચે દરેક લાભાર્થીને ઓનલાઈન અરજી કરી 80%થી વધુ લોકોને અમે આ લાભ પહોંચાડ્યો છે અને લોકોની આવક એ બમણી થઈ છે. એમ પીએમ સૂર્યઘર યોજના એ ખૂબ જ અમારા કોબા ગામમાં આવક માટે અને જીવનધોરણ સુધારવા માટે ખૂબ જ પ્રેરણાદાયી બની છે. અને પીએમ સૂર્યઘર યોજના
એ સમગ્ર ગુજરાતમાં એ પ્રથમ

0: મળે છે. ના અંદર વિકાસની પ્રગતિમાં પીએમ સૂર્યઘર યોજના થકી નાના અને મધ્યમ વર્ગના પરિવારોને ખૂબ જ પ્રેરણાદાયી યોજના સાબિત થઈ છે અને આ માટે સરકારશ્રીએ ખૂબ જ સારું આ યોજના પ્રેરણાદાયી અમલમાં આવી છે.
1: સહિયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા પીએમ સૂર્યઘર વીજળી યોજના વિશે યોગેશ નાઈનો વાર્તાલાપ. મિત્રો, આપ પણ ચોક્કસથી આ યોજનાનો લાભ લેજો. આ જાણકારી આપના મિત્રો સાથે, પરિચિતો સાથે પણ વહેંચજો. અને આ સાથે જ શ્રોતા મિત્રો, હવે સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
2: આવજો, ફરી મળીશું.
1: અને હા, કાર્યક્રમ વિશેના અભિપ્રાય આપ અમને પત્રો અને ઈમેલ દ્વારા જણાવી શકો છો, જેનું સરનામું છે નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahiyar@gmail.com.
3: સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
4: પછી બીજું શું જોઈએ?
5: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
4: પછી બીજું શું જોઈએ?
5: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 5.25% યથાવત રાખવાનો નિર્ણય લીધો. વિપક્ષના હોબાળાના પગલે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 રદ થવાને 7 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રદેશના લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. કર્ણાટકમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 3 કામદારના મોત. પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશોની વર્તમાન સ્થિતિમાં વિદેશી પત્રકારોના રિપોર્ટિંગ પર પ્રતિબંધ લદાયો અને ભારતની ઈશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રેયાંશી વાલીશેટ્ટીનો દક્ષિણ કોરિયામાં રમાતી બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 5.25% યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં થયેલા નિર્ણય અંગેની માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે સ્થિર માંગ દ્વારા દેશની આર્થિક વૃદ્ધિને ટેકો મળી રહ્યો છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહી છે. તેમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાએ આ નાણાકીય વર્ષના એપ્રિલ જૂન ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. શ્રી મલ્હોત્રાએ કહ્યું કે રાષ્ટ્રીય બેંકે 2026-27 માટે તેના વાસ્તવિક જીડીપી વૃદ્ધિ અંદાજને સુધારીને 6.7% સુધી પહોંચાડવા માટેના પ્રયાસ આદર્યા છે. આરબીઆઈના ગવર્નરે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે મુખ્ય વ્યાપાર માર્ગો અવરોધાયા હોવાને કારણે વૈશ્વિક અર્થતંત્ર સામે પડકાર ઉભો થયો છે. તેમણે કહ્યું કે આરબીઆઈએ નાણાં

0: નાણાકીય વર્ષ 2027 માટે સીપીઆઈ ફુગાવાનો અંદાજ 5.1% ઘટાડીને 5% કર્યો છે. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દા પર વિપક્ષના હોબાળાને કારણે આજે સંસદના બંને ગૃહની કાર્યવાહી ખોરંભે પડી હતી. હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે સવારે જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હોબાળો મચાવી રહેલા વિપક્ષના સભ્યોને અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળમાં ભાગ લેવા વારંવાર વિનંતી કરી હતી, પરંતુ હોબાળો યથાવત રહેતા ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
1: સંસદ ચર્ચા સંવાદ કે લીએ આપકે વિચારો કે અભિવ્યક્તિ કે લીએ પ્રશ્નકાલ મેં મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછો, કઈ વિભાગો કે મહત્વપૂર્ણ પ્રશ્ન હૈ ઓર આપ નિયોજિત તરીકે સે પોસ્ટરબાજી કરકે પ્રદર્શન કરકર સદન કી ગરિમા કો ઘટાના ચાહતે હૈ. સદન કી કાર્યવાહી આજ 2 બજે તક કે લીએ સ્થગિત કી જાતી હૈ.
0: જ્યારે ઉપલા ગૃહની બેઠક મળી ત્યારે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા વચ્ચે

0: महत्वपूर्ण प्रश्न है और आप नियोजित तरीके से पोस्टरबाजी करके प्रदर्शन कर सदन की गरिमा को घटाना चाहते हैं। सदन की कार्यवाही आज 2 बजे तक के लिए स्थगित की जाती है।
1: જ્યારે ઉપલા ગૃહની બેઠક મળી ત્યારે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા વચ્ચે શૂન્યકાળ શરૂ કર્યો। આરંભે જમ્મુ અને કાશ્મીરના ભાજપના સાંસદ સતપોલ શર્માએ કલમ 370 નાબૂદ કરવાની વાત યાદ કરતા કહ્યું કે તે 7 વર્ષ પહેલા આજના દિવસે જ કરવામાં આવ્યું હતું। તેમણે કહ્યું કે આજનો દિવસ એ ફક્ત જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસમાં જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ઇતિહાસમાં એક ઐતિહાસિક દિવસ છે। તેમના નિવેદન વચ્ચે હોબાળો યથાવત રહેતા અધ્યક્ષે ગૃહને પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું। કલમ 370 રદ થવાને આજે 7 વર્ષ પૂરા થયા। 2019માં આજના દિવસે સંસદ દ્વારા કલમ 370ની જોગવાઈ રદ કરવામાં આવી હતી, જે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી હતી। અગાઉ જમ્મુ અને કાશ્મીર દેશનું એકમાત્ર રાજ્ય હતું જે કલમ 370માં ઉલ્લેખિત જોગવાઈ અનુસાર પોતાનું અલગ બંધારણ ધરાવતું હતું। તે એક કામચલાઉ જોગવાઈ હતી જેણે રાજ્યને વિશેષ સ્વાયત્ત દરજ્જો આપ્યો હતો। કલમ 370 રદ કર્યા પછી બધા કેન્દ્રીય કાયદાઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાગુ પડે છે અને આ નિર્ણયથી પ્રદેશમાં રોકાણ આકર્ષવાનો માર્ગ પણ મોકળો થયો છે, જેના પરિણામે વિકાસની સંભાવના વધી છે। વધતા રોકાણથી રોજગારીનું સર્જન વધે છે અને પ્રદેશમાં સામાજિક આર્થિક માળખાગત સુવિધાઓમાં વધુ સુધારો થાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલા કલમ 370 અને 35A રદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના લોકોના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે બંને કેન્દ્ર શાસિત પ્રદેશમાં માળખાગત સુવિધાઓનો વિસ્તાર થયો છે, શિક્ષણ, આરોગ્ય સંભાળ, ઉદ્યોગ સાહસિકતા અને રમતગમત જેવા ક્ષેત્રમાં તક વધી છે। મેડિકલ કાઉન્સેલિંગ સમિતિએ આજે નીટ યુજી કાઉન્સેલિંગ 2026ના પ્રથમ તબક્કા માટે નોંધણી શરૂ કરી છે। સત્તાવાર સમયપત્રક મુજબ પ્રથમ તબક્કા માટે નોંધણી આજથી 12 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા સુધી હશે, જો કે ફી ચૂકવણી 12 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે। નોંધણી શરૂ થતાં પહેલાં સંસ્થાઓએ ગઈકાલે કામચલાઉ બેઠક મેરિટ ચકાસ્યું હતું। ઉમેદવાર આવતીકાલથી 13 ઓગસ્ટ સવારે 11 વાગ્યા સુધી તેમની પસંદગી જણાવી શકે છે। બેઠક ફાળવણીનો પ્રથમ તબક્કો 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ચાલશે અને પરિણામ 17 ઓગસ્ટના જાહેર કરાશે। જે ઉમેદવારને બેઠક ફાળવવામાં આવી છે તેઓએ 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન સંબંધિત સંસ્થામાં રિપોર્ટ કરવો પડશે। સંસ્થાઓ 23 ઓગસ્ટના રોજ ઉમેદવારના ડેટાની ચકાસણી કરશે। કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા આરોગ્ય મંત્રાલયે ઉમેદવારને એમસીસી પોર્ટલ પર નોંધણી, પસંદગી અને બેઠક ફાળવણી પ્રક્રિયા સમજવા માટે સ્ટેપ બાય સ્ટેપ ટ્યુટોરિયલ વિડીયો બહાર પાડ્યા છે, જેનો ઉદ્દેશ્ય ઉમેદવારને યોગ્ય માર્ગદર્શન આપવાનો છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। ઉત્તર કર્ણાટકના યાદગીર જિલ્લાના સૈદાપુર નજીક કડેચૂર બડિયાલ ઔદ્યોગિક વિસ્તારમાં આજે કેમિકલ લીકેજ થતાં 3 કામદારના શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયા હતા। આ ઘટના આજે વહેલી સવારે બની હતી। લીકેજના સંપર્કમાં આવેલા 2 કામદારોને રાયચૂરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। યાદગીર જિલ્લાના ડેપ્યુટી કમિશનર રાહુલ તુકારામ પાંડવેએ જણાવ્યું છે કે ફાર્માસ્યુટિકલ રસાયણ બનાવતા પ્લાન્ટમાં લીક થયેલી પાઇપમાં સલ્ફર ઓક્સાઇડ શ્વાસમાં જવાથી 3 કામદારોના મૃત્યુ થયા છે। કામદારો મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના હતા। માલિકો અને અન્ય લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે। હાલમાં કોઈ વધુ લીકેજ નથી। લીકેજના કારણો અને સલામતીના પગલા માટે NDRF અને ફોરેન્સિક ટીમ તૈનાત કરાશે। CRPF અને ઝારખંડ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સરાયકેલા ખરસાવન જિલ્લામાંથી પ્રતિબંધિત CPI માઓવાદીના 3 કટ્ટર માઓવાદીની ધરપકડ કરી છે। ઇન્સ્પેક્ટર જનરલ નરેન્દ્રકુમાર સિંહે ધરપકડની પુષ્ટિ કરી છે। ધરપકડ કરાયેલા માઓવાદીમાં 15 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો મદન મહતો, 5 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો રવિ સરદાર અને 2 લાખ રૂપિયાના ઇનામી મહિલા માઓવાદી મીનાનો સમાવેશ થાય છે। સુરક્ષા દળોએ ધરપકડ કરાયેલા માઓવાદી પાસેથી 3 AK-47 રાઇફલ પણ જપ્ત કરી છે। સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં 7 સુવર્ણ અને 3 રજત ચંદ્રક જીતવા બદલ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રયાસની પ્રશંસા કરી। નવી દિલ્હીમાં મેડલ વિજેતા સાથેની વાતચીત દરમિયાન શ્રી રિજિજુએ રમતવીરોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપતા કહ્યું કે તેમનું સમર્પણ, શિસ્ત અને લડાઈની ભાવના દેશભરના યુવા ખેલાડીઓને પ્રેરણા આપે છે। પાકિસ્તાને નવા નિયમો રજૂ કરી વિદેશી મીડિયા પર પોતાનો નિયંત્રણ વધુ કડક બનાવ્યો છે, જેમાં દેશના મોટા ભાગોમાંથી રિપોર્ટિંગ કરતા પહેલા વિદેશી પત્રકાર માટે સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત કરી છે। પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન

0: અને કાર્યવાહીના તેના સંચાલન અંગે આંતરરાષ્ટ્રીય તપાસ હેઠળ છે, જ્યાં માનવ અધિકાર જૂથ અને પ્રેસ સ્વતંત્રતા સંગઠનોએ પત્રકાર પરના પ્રતિબંધ, ઇન્ટરનેટ બ્લેકઆઉટ અને પ્રદર્શનકારી સામે બળપ્રયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પીઓજેકેમાં અધિકારીઓ દ્વારા કાર્યવાહીના તેમના કવરેજ બદલ પાકિસ્તાન દ્વારા તાજેતરના ઘણા સમાચાર માધ્યમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નવા નિયમ હેઠળ વિદેશી પત્રકારો ફક્ત ઇસ્લામાબાદ, લાહોર અને કરાચીમાં જ મુક્તપણે કાર્ય કરી શકે છે. સમાચાર અહેવાલ, દસ્તાવેજી, વિડીયોઝ અથવા સોશિયલ મીડિયા સામગ્રીનું નિર્માણ સહિત અન્યત્ર કોઈપણ રિપોર્ટિંગ કાર્ય માટે સરકારની પૂર્વ મંજૂરીની જરૂર પડશે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પાકિસ્તાનને પ્રેસ સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને દુરૂપયોગના આરોપની તપાસ કરવા વિનંતી કરી છે. દક્ષિણ કોરિયાના આસનમાં ચાલી રહેલી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં ઈશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રેયાંશી વાલીશેટ્ટીએ પ્રવેશ કર્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ઈશરાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને 18-21, 21-15 અને 7-21 હરાવી, જ્યારે તન્વીએ ચીનની એન ક્વી યુઆનને 21-16, 21-15 હરાવી, શ્રેયાંશી તાઇપીની યુ પો પાઈને 21-15, 21-14 હરાવી. અન્ય એક મેચમાં મહિલા બેડમિન્ટન ખેલાડી માલવિકા બનસોડ અને આકર્ષી કશ્યપ એકબીજાનો સામનો કરશે. આ દરમિયાન પુરૂષની સિંગલ્સમાં ટોચના ખેલાડી કિદામ્બી શ્રીકાંત, કિરણ જ્યોર્જ, રોનક ચૌહાણ, સનિથ દયાનંદ અને થારુન મન્નેપલ્લી આજે રમશે. પુરૂષ ડબલ્સમાં કૃષ્ણપ્રસાદ ગરગા અને પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોયની બિનક્રમાંકિત ભારતીય જોડી છઠ્ઠા ક્રમાંકિત થાઇલેન્ડના ખેલાડીઓને 21-16, 21-18 હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 5.25% યથાવત રાખવાનો નિર્ણય લીધો. વિપક્ષના હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 રદ થવાને 7 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રીએ કહ્યું, પ્રદેશના લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. કર્ણાટકમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 3 કામદારના મોત. પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશોની વર્તમાન સ્થિતિમાં વિદેશી પત્રકારના રિપોર્ટિંગ પર પ્રતિબંધ લદાયો. અને ભારતની ઈશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રેયાંશી વાલીશેટ્ટીનો દક્ષિણ કોરિયામાં રમાતી બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: विविधता का देश है, लेकिन जो आत्मीयता, रसमयता और भावुकता सावन के महीने में छिपी है वो अद्वितीय है. सावन केवल वक्त का एक महीना नहीं है, ये भारतीय जनमानस के लिए प्रेम, विरह, हरियाली और आस्था का एक जीवंत उत्सव है. सावन आते ही प्रकृति अपना सबसे सुंदर रूप धारण कर लेती है. सावन रस का महीना है, चाहे वो पानी का रस हो, संगीत का रस हो, प्रेम का रस हो या फिर भक्ति का रस हो. बहुत सुंदर. एक श्रोता लिखते हैं कि सावन का महीना उल्लास, उमंग, खुशी और प्रकृति को भी खुशनुमा बना देता है. मोर नाचने लगते हैं, कोयल की कूक गूंजने लगती है, पानी की बूंदें धरती पर पड़ती है, सारा वातावरण खुशनुमा हो जाता है और हरियाला सावन ढोल बजाता आता है. सावन का महीना, और इस तरह से हम सावन के महीने को जीते हैं. तो हमारे श्रोता लगातार लिख रहे हैं, लेकिन सवालों का जवाब भेज रहे हैं कि नहीं? भाई आज तो बिल्कुल सीधे साधे सवाल आपसे किए जा रहे हैं, ताकि सुरीला सफर में कहीं रुक के हमें दिमाग पर ज्यादा जोर न देना पड़े कि आज जो हमने पूछा उसका जवाब क्या हो सकता है. तो हमने आपसे सीधा साधा सवाल किया था कि आपके शहर में सावन बरसा या नहीं, आपने इसका जवाब दिया है. और हमने आपसे ये भी पूछा था कि आपके आस पड़ोस में, आपके घर खेत खलिहान में या आपके आसपास झूले लगे कि नहीं, आपने झूला झूला कि नहीं, इसका जवाब शायद अभी तक नहीं मिला है. वहीं अब हम इस सुरीला सफ़र में आपसे जानना चाह रहे थे कि आपके लिए सावन का सबसे रूमानी एहसास क्या है. मतलब सावन बरसता है तो बारिश का मज़ा लेते हैं, ठंडी हवाओं का, या अदरक की चाय का, या किसी अपने के साथ उस सावन का मज़ा लिया जाता है, या कई लोग चाय की टपरी की ओर भी चले जाते हैं जहाँ हमें कुल्हड़ की चाय मिलती है. याद है आपको वो समय जब आप चाय की टपरी पर जाकर कुल्हड़ की चाय पिया करते थे? याद करिए उन दिनों को और लिख भेजिए कम से कम शब्दों में ये अपनी बात जो आपने अपनी जिंदगी में महसूस की है. ये आवाज़ें लता मंगेशकर और मोहम्मद रफ़ी की. फिल्म का नाम है कौन है अपना. बीडी मिश्रा का लिखा गीत है और एसएन त्रिपाठी का संगीत है. बहुत कम बजता है गीत.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આ નાણાકીય વર્ષમાં દેશના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન વધારીને 6.7% કર્યું છે. આ સાથે જ નાણાકીય નીતિ સમિતિએ રેપો દર 5.25% યથાવત રાખવાનો નિર્ણય કર્યો. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નીતિ સમિતિની જાહેરાત કરતાં કહ્યું, દેશનો આર્થિક વિકાસ મજબૂત માંગના કારણે જળવાઈ રહ્યો છે અને ભારત વિશ્વનું ઝડપથી વધતું અર્થતંત્ર બની રહ્યું છે. તેમણે આ નાણાકીય વર્ષના એપ્રિલ જૂન ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થાનું પ્રદર્શન અપેક્ષાથી સારું રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
1: After a detailed assessment of the evolving
2: પરિવર્તનશીલ આર્થિક પરિસ્થિતિઓ ઔર ભવિષ્ય કે અનુમાનો કે વિસ્તાર સે સમીક્ષા કરને કે બાદ મૌદ્રિક નીતિ સમિતિ ને રેપો રેટ 5.25 પર હી બરકરાર રખને કા નિર્ણય લિયા હૈ.
0: ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સવારે યોજાયેલી આ બેઠકમાં રાજ્યમાં વરસાદ અને પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અને ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. સાથે જ કેશ ડોલ્સ એટલે કે નાણાકીય સહાયની ચૂકવણી અને નુકસાનના સર્વે તથા આગામી 15 ઓગસ્ટના કાર્યક્રમ અને સરકારના આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. તેમજ મંત્રીમંડળની બેઠકમાં દક્ષિણ ગુજરાતના બાગાયતી અને રાજ્યના કૃષિ નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રમંડળ રમત 2030ના આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ હોવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સંઘવીએ કહ્યું, વર્ષ 2030ની રાષ્ટ્રમંડળ રમતનું અમદાવાદમાં સફળ આયોજન થાય તે માટેની તૈયારીઓ માટે ટીમ આગળ વધી રહી છે.
3: કોમનવેલ્થ ફેડરેશન, ઓલિમ્પિક ફેડરેશન ઇન્ડિયા, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, સાઈ અને આ બધાના માર્ગદર્શનમાં આ કામગીરી જ્યારે આગળ વધી રહી છે, આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે.
0: ઉલ્લેખનીય છે કે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે શ્રી સંઘવીની ઉપસ્થિતિમાં ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમત 2026ના પ્રતિનિધિમંડળ તેમજ રાજ્યના ખેલાડીઓ અને દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને બેટન એટલે કે યજમાન પદનું પ્રતીક સોંપાયું હતું. આ બેઠકમાં ઉપસ્થિત દિવ્યાંગ ખેલાડી સોનલ પટેલે પણ પ્રતિક્રિયા આપી.

0: જે કોમનવેલ્થ થઈ ગઈ છે અને ત્યાંથી અમે ફ્લેગ લઈને આવ્યા છે અને એ ફ્લેગ આપણે સીએમ સરને હાથે આપવાનું હતું એ માટે અમને બોલાવ્યા હતા. ભારતમાં આપણે ફર્સ્ટ ટાઈમ કોમનવેલ્થ થઈ રહી છે અને એ બી આપણા ગુજરાતમાં, તો એ આપણા બધા માટે ગૌરવની વાત કહેવાય, ખાસ કરીને અમારા પ્લેયર માટે ખૂબ ગૌરવની વાત કહેવાય.
1: જામનગરમાં પોલીસે 1 કરોડ રૂપિયાથી વધુનું કેફી દ્રવ્ય પકડી પાડ્યું. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે લાલપુરના આરસ બલોસ ગામની એક વાડીમાં સ્થાનિક પોલીસે દરોડા પાડી આ જથ્થો કબજે કર્યો હતો. વાડીના માલિક સહિત 6 લોકો ફરાર થતાં પોલીસે તેમની શોધખોળ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં ત્વરિત પ્રતિભાવ એકમ આરઆર સેલ દ્વારા જુગારધામનો પર્દાફાશ કરાયો. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે રતનપર વિસ્તારમાં એક ઘરથી શેરબજારને લગતું જુગારધામ ચાલતું હોવાની માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન 10 લેપટોપ સહિત 3 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કરી 5 લોકોની અટકાયત કરવામાં આવી, તેમજ 23 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટમાં શ્રી રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના સંચાલક મંડળની કુલ 16 બેઠકની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી જાહેર કરવામાં આવી. કલેક્ટર કચેરી, પ્રાંત અધિકારી, રાજકોટ શહેર 2ની કચેરી સહિત 5 સ્થળ પર આ યાદી જોઈ શકાશે, જ્યારે મુસદ્દારૂપ મતદાર યાદી સામે 7 દિવસમાં વાંધા દાવા રજૂ કરી શકાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે એલિમકો એટલે કે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ મારફતે જિલ્લામાં પ્રધાનમંત્રી દિવ્યાંગજન સહાયતા સેવા કેન્દ્ર સ્થાપવાની માંગ કરી. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારને પત્ર લખી તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં રહેતા મોટાભાગના દિવ્યાંગજનોને કૃત્રિમ અંગ સહાયક ઉપકરણ, ફિટિંગ, સમારકામ અને અન્ય સેવાઓ માટે અમદાવાદ અથવા અન્ય શહેરમાં જવું પડે છે, એટલે જિલ્લામાં કેન્દ્ર સ્થપાય તો તેમને એક જ સ્થળે ગુણવત્તાયુક્ત સેવાઓ સુવિધા મળી રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે. માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે. એ માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે. તો પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ માધવ રામાનુજની આ રચના ભૂમિક્ષાના સ્વરમાં.

0: 16 લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: 16 લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: અને ઓનલાઈન એપમાં રીડિંગથી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.

0: ભગવતી કુમાર શર્માની આ રચના આપ સાંભળી રહ્યા છો હેતલ રાવલના સ્વરમાં. અને અંતિમ ગીત સાથે આજનો ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: સેવા દેશ કી સુરીલી ધડકન સખી સહેલી કાર્યક્રમ કે લિયે કીજિયે બસ થોડા સા ઇંતજાર.
2: 16 લાખ થી વધુ ગ્રાહકો એ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
3: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનો ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
2: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
3: સ્માર્ટ
2: પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.

0: तेरा मेरा साथ रहे, हमारा और श्रोताओं का साथ बना रहेगा। यहाँ पर एक छोटा सा ब्रेक लेते हैं और फिर कुछ बातें और करते हैं इस संदर्भ में।
1: 16 लाख थी वधु ग्राहकों ए स्मार्ट मीटर लगावी फायदो लीधो, तमे लगाव्यू के नहीं?
2: दिवस ना 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા, પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા। UGVCL મહેસાણા। लाख थी वधु ग्राहकों ए स्मार्ट मीटर लगावी फायदो लीधो, तमे लगाव्यू के नहीं?
2: दिवस ना 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા, પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા। UGVCL મહેસાણા।

नमस्कार, शुभ संध्या श्रोता मित्रों, स्वागतम। FM 96.7 मेगाहर्ट्ज पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवाना अमदावाद केन्द्र पर आपनुं स्वागत करू छूं। हूँ आपनी RADS रेडियो अनाउंसर दोस्त सेजल। મિત્રો, જો હું પૂછું કે ઓગસ્ટ મહિનામાં તમારા જીવનમાં કઈ મહત્વની વાત છે, ઓગસ્ટ મહિનો તમને કેમ મહત્વપૂર્ણ લાગે છે, તો જવાબ મળશે કે ચાતુર્માસ, કે પછી શ્રાવણ મહિનો, કે પછી વરસાદી મોસમ અને ગરમ મકાઈ દાળવડા વગેરે વગેરે। પણ સાથે સાથે એક વાતનો ઉલ્લેખ બધા જ કરશે કે સ્વતંત્રતાનો તહેવાર, સ્વતંત્રતા દિવસ। જી હા, આપણો સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ, જે દરેક ભારતીયના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે। મિત્રો, ઓગસ્ટની વચ્ચોવચ આવે છે 15મી તારીખ, જે દિવસે ભારત સ્વતંત્ર બન્યું હતું 1947ના વર્ષે। અને આજે જ્યારે 79 વર્ષ વીતી ગયા છે, ત્યારે આપણને પણ એમ થાય છે કે કેવા હશે દિવસો જ્યારે આપણો દેશ પરતંત્ર રહ્યો હશે। યુગો જૂની ભાતીગળ ભારત ભૂમિ છે, જ્યાં સભ્યતા અને સંસ્કૃતિનું પારણું ઝૂલે છે। પણ એ વાત અલગ છે કે આક્રમણકારો, હુમલાખોરોના કબજા હેઠળ આ ભારત ભૂમિએ ગુલામીની બેડીમાં ખૂબ જ દુઃખ સાયા છે, એ જકડાઈને રહી છે, અનેક જુલ્મો સહ્યા છે। સદીઓ વીતી ગઈ અને આખરે આઝાદી પણ મળી ગઈ। પણ મિત્રો, આ આઝાદી ખૂબ જ મોંઘી હતી, આપણે સૌ જાણીએ છીએ। અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ, વીરો અને વીરાંગનાઓના બલિદાનની આહુતિ લીધી છે આ સ્વતંત્રતાએ। અને જ્યારે આજની પેઢીને, આજના યુવાનોને આપણે એ વાત કરીએ, તો એમને આશ્ચર્ય થાય છે। ટીવી સિરિયલ, રેડિયો પ્રોગ્રામ અને હિન્દી ફિલ્મોના માધ્યમથી આજની પેઢી જ્યારે જાણે છે કે 18 વર્ષના ખુદીરામ બોઝ અને 19 વર્ષની તરુણી મેના કુમારીએ પોતાના દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન પલભરમાં આપી દીધું હતું, તો તેમને માનવામાં નથી આવતું। ખૂબ જ આશ્ચર્યજનક પ્રતિભાવો હોય છે તેમના, પણ તે છતાં આપણી ફરજ છે કે આપણે આજના બાળકોને અને યુવાન પેઢીને જણાવીએ કે આ જે સ્વતંત્રતાના વીરો હતા, તેમના જીવનની ના બલિદાને આપણને આઝાદી આપી છે। તો જ્યારે આ વાત નીકળી છે, તો એવી જ એક ફિલ્મનું ગીત સરગમ કાર્યક્રમના આરંભે આપને સંભળાવું છું। મણિકર્ણિકા ફિલ્મનું આ ગીત છે, પ્રસૂન જોશીની શબ્દરચના છે, શંકર અહેસાન લોયનું સંગીત છે, અને શંકર મહાદેવન અને સાથી કલાકારોનો સ્વર।

મિત્રો, જોશ અને જુસ્સાથી ભરેલું આ ગીત હતું મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી ફિલ્મનું, અને તેમાં શંકર મહાદેવનનો મુખ્ય સ્વર હતો અને સાથી કલાકારો હતા પ્રજક્તા શુક્રે, શ્રીનિધિ ઘોટાટે અને રવિ મિશ્રા, ગીતકાર પ્રસૂન જોશી, સંગીતકાર શંકર અહેસાન લોય. મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા આપણા દેશની પરંપરાની અને સંસ્કૃતિની, તો આકાશવાણીના જે સોશિયલ મીડિયાના હેન્ડલ છે તેમાં આપ જાણતા હો કે ના જાણતા હો, આજે હું આપને જણાવવા માગું છું કે સ્થાનિક પરંપરાઓથી લઈને અસંખ્ય વાર્તાઓ સુધી દરેક જિલ્લો ભારતની આત્માને પ્રતિબિંબિત કરવા માટે એક પહેલ કરવામાં આવી છે, જેમાં આપ જોડાઈ શકો છો આકાશવાણીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર. તેમાં હેશટેગ જેમ્સ ઓફ ઇન્ડિયા કરીને આ હેન્ડલ છે, જેના ઉપર આપ જઈને પોતાના પરંપરાગત સ્થાનિક પરંપરાઓની વાર્તાઓ અપલોડ કરી શકો છો. તો ચોક્કસ વિઝિટ કરજો આકાશવાણીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અને એક્સ હેન્ડલ પર આ વાતની, જેમ્સ ઓફ ઇન્ડિયાની જાણકારી લેવા માટે. અને હવે વધીએ કાર્યક્રમના માં એક વધુ એક

મસ્તી ભર્યા ગીત તરફ આપને સંભળાવીએ પુકાર ફિલ્મનું આ ગીત. કવિતા કૃષ્ણમૂર્તિ, શંકર મહાદેવન અને સાથીઓનો સ્વર છે, જાવેદ અખ્તરની શબ્દરચના છે, એ આર રહેમાનનું સંગીત.

અમિતાભ ભટ્ટાચાર્યની શબ્દરચના હતી પ્રીતમનું સંગીત. અરિજિત સિંઘ અને અંતરા મિત્રાના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા દિલવાલે ફિલ્મનું આ ગીત, જેમાં ફિલ્મી સ્ક્રીન પર અભિનય કર્યો હતો શાહરૂખ ખાન અને કાજોલે. અને આજે કાજોલના જન્મદિવસે તેને આપણે અભિનંદન આપતા, જન્મદિવસની શુભેચ્છાઓ આપતા આ ગીત સાંભળીને તેના માટેની પ્રશંસા વ્યક્ત કરી છે. પોતાના સશક્ત અભિનય માટે જાણીતી કાજોલ વિતેલા જમાનાના ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી તનુજાની દીકરી છે અને નૂતન તેમના માસી થાય. તો ચાલો કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ સાંવરિયા ફિલ્મનું આ ગીત પાર્થિવ ગોહિલ અને શાનના સ્વરમાં. ગીતકાર સમીર અને સંગીતકાર મોન્ટી.

श्रोता मित्र, आप सांभळी रह्या हता ઓઝાર ફિલ્મનું ગીત અભિજીત અનુ મલિક અને સાથીઓના સ્વરમાં. ગીતકાર અને સંગીતકાર હતા અનુ મલિક. તો સરગમ કાર્યક્રમે સમાપ્ત કરીએ છીએ અને જતાં જતાં આપને એટલું જ કહીશ કે હર ઘર તિરંગા અભિયાન સાથે જોડાઈએ અને આપણા ઘર પાસે સન્માનપૂર્વક તિરંગો ફરકાવીએ. તો સરગમ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. FM 96.7 MHz વિવિધ ભારતી અમદાવાદ સાથે જોડાયેલા રહેજો, કારણ કે હવે થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, સ્વાગત છે આપનો સુરીલી સાંજ કાર્યક્રમમાં, જેમાં ગુજરાતી ગીતો લઈને હું તૈયાર છું આપનું મનોરંજન કરવા માટે. પહેલો ગરબો છે અને કમલ બારોટ અને સાથીઓનો સ્વર છે. ચંદ્ર જાડેજાની શબ્દરચના, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત.

0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: મિત્રો, હવે આપને સંભળાવીએ મુકુલ ચોકસીની આ શબ્દ રચના. સ્વર અને સંગીત સોલી કાપડિયા.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: મિત્રો, સુરીલી સાંજ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો, જેમાં ગુજરાતી સુગમ સંગીતના ગીતો આપને સુધી પહોંચી રહ્યા છે FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પરથી। હવે પછીનું ગીત વિકિતા મોદીના સ્વરમાં છે, ઉજ્જવલ ધોળકિયાની શબ્દરચના છે, શશાંક ફડનીસનું સંગીત।

લાગણીના પ્રદેશમાં રૂપિયા હતા ઢૂંઢવા, સમયની થપાટ ઉજાડે તેને પ્રેમ કહેવાય. ઉજ્જવળ ધોળકિયાની શબ્દરચના હતી, શશાંક ફડનીસનું સંગીત, વિકિતા મોદીનો સ્વર. આપ સાંભળી રહ્યા હતા આ ગીત, મિત્રો, એફએમ 96.7 મેગાહર્ટ્ઝ કાર્યક્રમ સુરીલી સાંજમાં આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતો. કહે છે કે અચાનક કોઈ મળી જાય સામે જે આપણું પ્રિયજન છે, તો આપણે પણ શાયર બની જઈએ અને આપણા હૃદયમાંથી એક પંક્તિઓ કદાચ સરી પડે કે ભાઈ શું વાત છે આજે આ તરફ પગલાં માંડ્યા, શું વાત છે આજે આ તરફ પગલાં પડ્યા, હું રસ્તામાં મળ્યો કે પછી રસ્તો ભૂલા પડ્યા. તો ચાલો, આપણી શાયરી તો આપણે વાંચીને મૂકી દઈશું બાજુમાં, પણ શૂન્ય પાલનપુરીએ રચેલું છે એક સરસ ગીત જે મનહર ઉદાસના સ્વરમાં છે, સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય.

આપ સાંભળી રહ્યા હતા સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના યુગલ સ્વરમાં કમલેશ સોનાવાલાની શબ્દરચના. સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાયનું હતું. અને આ પ્રણય ગીત સાથે જ આજની સુરીલી સાંજનો આ સુરીલો સફર અહીં સમાપ્ત કરીએ છીએ. ગુજરાતી ગીતોનો સફર અહીં થોપ્યો છે, પણ થોડી જ વાર પછી જૂના હિન્દી ફિલ્મી ગીતોનો સફર શરૂ થશે. તો જોડાયેલા રહેજો વિવિધ ભારતી અમદાવાદ સાથે FM 96.7 MHz પર.

તો મિત્રો સ્વાગત છે ભાવભીનું ઘણું અહીં. બારણે શબ્દોના તોરણ છે અને ગીતોની રમઝટ જામવાની છે. જૂના સુવર્ણ યુગના 1960-1970ના દાયકાના ગીતો જે સંગીત પ્રેમીઓને હજી પણ સાંભળવા ખૂબ જ ગમે છે, ગાવા પણ ખૂબ જ ગમે છે. તો ચાલો પહેલું ગીત આપને સંભળાવું. લતા મંગેશકર અને મોહમ્મદ રફીનો સ્વર છે. ગીતકાર આદિનારાયણ રાવ, સંગીતકાર ભરત વ્યાસ અને ફિલ્મનું નામ છે સ્વર્ણ સુંદરી.

0: 16 લાખ થી વધુ ગ્રાહકો એ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: 16 લાખ થી વધુ ગ્રાહકો એ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

શ્રોતા મિત્રો, હવે આપને સંભળાવીએ છીએ આશા ભોસલે અને મન્ના ડેના સ્વરમાં નવરંગ ફિલ્મનું આ ગીત, જેમાં શબ્દરચના છે ભરત વ્યાસની, સંગીત શ્રી રામચંદ્રનું.

તો શ્રોતા મિત્રો, શાસ્ત્રીય સંગીત પર આધારિત બે ગીતો સાથે આપણો સુરીલા સફર શરૂ થઈ ગયો છે. પણ હવે કેટલીક નટખટ વાર્તાલાપવાળી વાત આપને કરવાની છે. કરવાની છે શું? આપને ગીત સંભળાવવાનું છે. ચાલો સાંભળીએ મુકેશ અને આશા ભોસલેને ફિલ્મ ફિર સુબહ હોગી, સાહિરના શબ્દો, ખૈયામનું સંગીત.

0: 16 લાખ થી વધુ ગ્રાહકો એ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસા નું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપ માં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: જંગલી ફિલ્મનું ગીત સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીતકાર શંકર જયકિશન.

ખૂબ જ આનંદ લેતી હોય છે. એવું જ એક મસ્તીભર્યું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી. કિશોર કુમાર, આશા ભોસલે અને સાથીઓનો સ્વર છે. ગીત સંગીત રવિન્દ્ર જૈન. ફિલ્મનું નામ છે ચોર મચાએ શોર.

સાહિર લુધિયાનવીના શબ્દો હતા, ઓપી નૈયરનું સંગીત, મોહમ્મદ રફી, આશા ભોસલે અને સાથીઓનો સ્વર. આપ સાંભળી રહ્યા હતા નયા દોર ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, કાર્યક્રમ સુરીલા સફરમાં જૂના જમાનાના યાદગાર સુવર્ણ યુગના ખૂબ જ લોકપ્રિય હૃદયમાં વસેલા ગીતો જે આજે પણ અંતાક્ષરીમાં ખૂબ લોકો ગાતા હોય છે અને ટીવીના રિયાલિટી શોમાં પણ આજની યુવા પેઢી તેને ગાવામાં

0: 16 લાખ થી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: શ્રોતા મિત્રો, આપણા સૌના લોક લાડીલા પાર્શ્વગાયક કિશોર કુમારને જ્યારે પણ એમનું ગીત રેડિયો પર કે ટીવી પર કે પછી કોઈ પ્રોગ્રામમાં સાંભળીએ ત્યારે ખૂબ જ આનંદિત થઈને સાંભળતા હોઈએ છીએ. એવા સદાબહાર કલાકારની ગઈકાલે વર્ષગાંઠ હતી અને ઘણા ગીતો આપણે એમના સાંભળ્યા અને યાદ પણ કર્યા.

તેમની જે નટખટ અને તોફાની ગાયકી છે તે વારંવાર સાંભળવાનું મન થાય છે, ખરું ને? ચાલો એક સરસ તોફાની મસ્તીખોર નટખટ કિશોર કુમારનું ગાયેલું ગીત આપના સુધી પહોંચી રહ્યું છે. મજરૂની શબ્દરચના રવિનું સંગીત છે, ફિલ્મનું નામ દિલ્હી કા ઠગ.